નમસ્કાર, સુપ્રભાત. આકાશવાણી છે અને આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1ની ફ્રિકવન્સી પર. શ્રોતા મિત્રો, આજે છે મંગળવાર 23 જૂન 2026, નીચ જેઠ સુદ નોમ, વિક્રમ સંવત 2082. સવારના 5:58 અને 28 સેકન્ડ થઈ છે. અમારી પ્રાતકાલીન પ્રસારણ સભામાં હું આપની રેડિયો દોસ્ત નઝરીન મંસૂરી આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો દિવસ આપણા સૌ માટે શુભ રહે, આપણે સારા કાર્યો કરીએ અને એ કાર્યમાં સફળ થઈએ એવી શુભકામના સાથે આવો મંગળ ધ્વનિથી આ સભાની શરૂઆત કરીએ.

આજનો સુવિચાર કહેવાયો છે કે આનંદ એવી વસ્તુ છે જે તમારી પાસે નહીં હોવા છતાં તમે ધારો તો બીજાને આપી શકો છો.

શ્રોતા મિત્રો, સવારના 6 વાગે રહ્યા છે. થોડી ક્ષણોમાં દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર સાંભળીશું અને ત્યારબાદ સાંભળીશું ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દોહા દૂતાવાસે રાસ લાફાન ઘટનામાં 12 ભારતીય નાગરિકોના મોતની પુષ્ટિ કરી. લખનૌમાં બનેલી ભયાનક આગની ઘટના બાદ 6 વ્યક્તિઓ સામે કેસ નોંધાયો, તેમાંથી 4ની ધરપકડ કરાઈ. ભારતીય 4 માલવાહક જહાજે હોર્મુઝ સ્ટ્રેટને સફળતાપૂર્વક પાર કર્યું. અમેરિકાએ ઈરાનને 60 દિવસ સુધી તેલ વેચાણની છૂટ આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. અને ભારતીય પુરુષ હોકી ટીમ આજે FIH પ્રો લીગ મેચમાં હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. સમાચાર વિગતવાર. દોહામાં ભારતીય દૂતાવાસે આજે જાહેરાત કરી હતી કે કતારના અધિકારીઓએ રવિવારે રાત્રે લાસ લાફાન ઘટનામાં 12 ભારતીય નાગરિકોના મોતની પુષ્ટિ કરી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને દોહા સ્થિત ભારતીય દૂતાવાસે શોક વ્યક્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. શ્રી શંકરે કહ્યું કે તેઓ દોહામાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને દુર્ઘટનાથી પ્રભાવિત ભારતીય નાગરિકોના પરિવારોને સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ગત રવિવારે રાત્રે કતારના સૌથી મોટા ગેસ સુવિધામાં વિસ્ફોટ બાદ ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા છે અને 66 લોકો ઘાયલ થયા છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે શહેરના મુખ્ય લિક્વિડફાઈડ નેચરલ ગેસ LNG પ્રોસેસિંગ સાઇટને રાસ લાફાન ઔદ્યોગિક ક્ષેત્રમાં ટેકનિકલ ખામીના કારણે આ અકસ્માત બન્યો હતો. કતારના ઉર્જામંત્રી શાદ શેરીદા અલ કાબીએ જણાવ્યું કે વિસ્ફોટથી દેશના નિકાસ પર કોઈ અસર થશે નહીં. રાસ લાફાન બંદર વિશ્વનું સૌથી મોટું કૃત્રિમ બંદર છે અને તેમાં વિશ્વની સૌથી મોટી LNG નિકાસ સુવિધા ઉપલબ્ધ છે. લખનૌમાં બનેલી ભયાનક આગની ઘટનામાં 15 વિદ્યાર્થીઓના મોત થયા હતા. પોલીસ

0: તે ગઈકાલે રાત્રે 6 વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો હતો અને તેમાંથી 4ની ધરપકડ કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશો બાદ લખનૌ વિકાસ સત્તામંડળ, અગ્નિશમન વિભાગ અને વીજળી વિભાગના 4 અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
1: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કે નિર્દેશ પર લખનૌ વિકાસ પ્રાધિકરણ, અગ્નિશમન વિભાગ ઓર વિદ્યુત વિભાગ કે 4 અધિકારીઓ કો ભી નિલંબિત કર દિયા ગયા હૈ. અલીગંજ પોલીસ ને BNS ઓર ઉત્તર પ્રદેશ અગ્નિશમન સેવા અધિનિયમ કી સંબંધિત ધારાઓ કે તહેત 6 નામજદ આરોપીઓ ઓર અન્ય જિમ્મેદાર વ્યક્તિઓ કે ખિલાફ FIR દર્જ કી હૈ. રાજ્ય સરકાર ને આગ કી ઘટના કી ઉચ્ચ સ્તરીય જાંચ કે આદેશ દે દિયે હૈ. ઘટના કી જાંચ કે લિયે એક વિશેષ જાંચ દલ SIT કા ગઠન કિયા ગયા હૈ. કલ દોપહર લગી ભીષણ આગ મે કમ સે કમ 15 લોગો કી મોત હો ગઈ થી, જિનમે ઝ્યાદા 16 से 25 साल की उम्र के छात्र थे. सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, लखनऊ.
0: ભારતીય માલવાહક 4 જહાજ ગત અઠવાડિયે હોર્મુઝ સ્ટ્રેટને સફળતાપૂર્વક પાર કરી ચૂક્યા છે, જેમાં યુરિયા, ડી એમોનિયા, ફોસ્ફેટ અને સલ્ફરના વહન કરતા 4 માલવાહક જહાજોનો સમાવેશ થાય છે. આ જહાજો હાલમાં આંધ્રપ્રદેશના કૃષ્ણપટ્ટનમ અને કાકીનાડા બંદરો, ઓડિશામાં પારાદીપ બંદર અને ગુજરાતમાં મુંદ્રા બંદર સહિત સમગ્ર દેશમાં તેમના નિર્ધારિત ગંતવ્ય બંદરો તરફ આગળ વધી રહ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ તાજી આયાત દેશના હાલના ખાતરના બફરને પૂરક બનાવવા અને ચાલુ કૃષિ જરૂરિયાતોને સુરક્ષિત કરવા માટે તરત જ માર્કેટમાં મૂકશે. તેમણે માહિતી આપી હતી કે દેશના સંગ્રહ કરેલા ખાતર સ્ટોકની સ્થિતિ 196 લાખ ટન છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 168 લાખ ટન હતી. ખાતરનું કુલ વેચાણ 153.4 લાખ ટન પર પહોંચ્યું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 140.02 લાખ ટનના વેચાણની સરખામણીમાં 13.2 લાખ ટનની વૃદ્ધિ થઈ છે. ઈરાન યુદ્ધને સમાપ્ત કરવા માટેના વચગાળાના કરારના ભાગરૂપે અમેરિકન ટ્રેઝરીએ ઈરાની તેલ પરના પ્રતિબંધોને 60 દિવસ માટે માફ કરવાનો આદેશ જારી કર્યો છે. આ આદેશ બાદ ઈરાન તેના તેલના ઉત્પાદનો અન્ય દેશ સાથે વેચાણ કરી શકશે. સાંભળીએ એક અહેવાલ.
2: હોર્મુઝ જલડમરુ મધ્ય સે ગુજરને વાલે વાણિજ્યિક જહાજો કી સુરક્ષિત આવાજાહી સુનિશ્ચિત કરને ઓર કિસી ભી તરહ કી ગલતફહેમી યા અપ્રિય ઘટના સે બચને કે લિયે એક વિશેષ સંચાર વ્યવસ્થા સ્થાપિત કી જાયેગી. દોનો પક્ષો ને અમેરિકા, ઈરાન ઓર લેબનાન કે બીચ એક સમન્વય તંત્ર સ્થાપિત કરને પર ભી સહમતિ વ્યક્ત કી. ઇસકા ઉદ્દેશ્ય લેબનાન મે સૈન્ય ગતિવિધિયો કો સમાપ્ત કરના હૈ. ઇસ બીચ અમેરિકી વિત્ત મંત્રાલય ને ઈરાન સે જુડે તેલ પ્રતિબંધો મે અસ્થાયી રાહત દેતે હુએ 60 દિનો કે લિયે એક વિશેષ લાઇસન્સ જારી કિયા હૈ. ઇસકે અંતર્ગત ઈરાની કચ્ચે તેલ કે ઉત્પાદન, આપૂર્તિ ઓર બિક્રી કી અનુમતિ દી ગઈ હૈ. યહ છૂટ 21 અગસ્ત તક પ્રભાવી રહેગી. મેં વિશેષ શુક્લા.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં બીજા નાગરિક સન્માન સમારોહ દરમિયાન પદ્મ પુરસ્કારો 2026 એનાયત કરશે. રાષ્ટ્રપતિ 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે, જેમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 56 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. ટેનિસ દિગ્ગજ વિજય અમૃતરાજ, અભિનેતા મામૂટી, પ્લેબેક સિંગર અલકા યાજ્ઞિક અને ક્રિકેટર રોહિત શર્મા સહિત 65 અગ્રણી હસ્તીઓ રાષ્ટ્રપતિના હસ્તે પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારો પ્રાપ્ત કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત ઝડપથી વિકસતા વિશ્વસનીય વૈશ્વિક શક્તિ બનવા પાછળ રાષ્ટ્રના પ્રથમનો સિદ્ધાંત પ્રેરક બળ રહ્યો છે. નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા હાઉસ દ્વારા આયોજિત સમિટને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે G7 સમિટમાં વિશ્વના નેતાઓ ભારતના રાષ્ટ્રીય હિતોને પ્રથમ રાખવાની દેશની પ્રતિબદ્ધતાને સ્વીકારે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તાજેતરના વર્ષોમાં લગભગ 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, જેના કારણે એક મોટો નવો મધ્યમ વર્ગ ઉભરી આવ્યો છે અને આર્થિક પ્રવૃત્તિને વેગ મળ્યો છે. તેમણે ભાર મૂક્યો કે ગરીબ અને મધ્યમ વર્ગને સશક્ત બનાવવું એ સરકારની મુખ્ય પ્રાથમિકતા રહી છે, જેમાં પોષણક્ષમ આવાસની પહેલ, કર સુધારા, આરોગ્ય સંભાળ યોજનાઓ અને સુધારેલી શહેરી માળખાગત સુવિધાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ઓક્શન પોર્ટલનું લોન્ચિંગ કરશે. આ પોર્ટલનું લોન્ચિંગ હરાજી પ્રક્રિયામાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને કામગીરીમાં સરળતાને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ પોર્ટલ ખેડૂતો, સભ્ય સંસ્થાઓ અને હિસ્સેદારોના હિતમાં હરાજી સંબંધિત પ્રવૃત્તિઓને સુવ્યવસ્થિત કરવા માટે, એકંદરની કામગીરીને વધારવા માટે ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે તેવી અપેક્ષા છે. ભારત મોરક્કો સંયુક્ત કાર્યકારી જૂથની આતંકવાદ વિરોધી બીજી બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠકની સહ અધ્યક્ષતા વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ ડોક્ટર વિનોદ બહાદે અને મોરક્કોના રાષ્ટ્રીય ન્યાયિક પોલીસના વડા હિચામ બાલીએ કરી હતી. આ બેઠક દરમિયાન બંને પક્ષોએ સરહદ પાર આતંકવાદ સહિત તેની સાથે સંકળાયેલા તમામ ગતિવિધિઓની પણ સ્પષ્ટપણે નિંદા કરી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે વાતચીત કરી હતી, જેમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી સંબંધોના મુખ્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ગઈકાલે નવી દિલ્હીમાં ચાલી રહેલી 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની બેઠકની બાજુમાં આ વાતચીત થઈ હતી. બેઠકમાં શ્રી ડોભાલે ભાર મૂક્યો હતો કે સ્થિર, અનુમાનિત અને રચનાત્મક દ્વિપક્ષી સંબંધો બંને પક્ષો વચ્ચે વધુ ગાઢ વિશ્વાસ બનાવશે. ભારતીય પુરુષ હોકી ટીમ આજે FIH પ્રો લીગની પ્રારંભિક મેચમાં હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. 2024માં ચીનના એશિયન ચેમ્પિયનશીપ ટ્રોફીની તેમની ટક્કર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પ્રથમ મુકાબલો હશે, જ્યાં ભારત 2-1 વિજય સાથે વિજય બન્યું હતું. છેલ્લા 10 વર્ષમાં ભારત 17 મેચોમાં અપરાજિત રહ્યું છે, જેમાં 15 જીત અને 2 ડ્રોનો સમાવેશ થાય છે. બેડમિન્ટનમાં ભારતીય ખેલાડી લક્ષ્ય સેન અને તન્વી શર્મા આજથી કેલિફોર્નિયામાં શરૂ થઈ રહેલી યુએસ ઓપન સુપર ટુર્નામેન્ટમાં ભારત તરફથી રમશે. ગુજરાતના અમદાવાદમાં ચાલી રહેલી એવીસી મેન્સ કપ 2026 વોલીબોલ સ્પર્ધામાં યજમાન ભારતે વધુ એક શાનદાર જીત નોંધાવી છે. પુલ એની મહત્વપૂર્ણ મેચમાં ગઈકાલે ભારતે ચાઇનીઝ તાઇપેને 3-1 હરાવી સતત ત્રીજો વિજય મેળવ્યો હતો. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી સંસ્કૃતિ ભુંડિયા.
3: આજે તમામ અખબારોમાં લખનૌમાં કોચિંગ ક્લાસમાં આગ અંગેના સમાચાર મુખ્યત્વે વાંચવા મળી રહ્યા છે. સંદેશ, ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર લખે છે કે લખનૌ કોચિંગ સેન્ટરમાં આગ, 15 બુઝાયા, મોટાભાગના વિદ્યાર્થીઓ. જ્યારે નવ ગુજરાત સમય અને ફુલછાપ લખે છે કે લખનૌમાં કોચિંગ ક્લાસ બન્યો લાક્ષાગૃહ, 15 જીવતા ભૂંજાયા. અન્ય સમાચારોમાં ઈરાન રોજ 20 લાખ બેરલ ક્રૂડ વેચશે, હોર્મુઝ ખોલશે. નબળા ચોમાસાથી મોંઘવારી ભડકે બળશે, RBI. કતારના ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટથી ભારતીય સહિત 13ના મોત જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દોહા દૂતાવાસે રાસ લાફાન ઘટનામાં 12 ભારતીય નાગરિકોના મોતની પુષ્ટિ કરી. લખનૌમાં બનેલી ભયાનક આગ ઘટના બાદ 6 વ્યક્તિ સામે કેસ નોંધાયો, તેમાંથી 4ની ધરપકડ કરાઈ. ભારતીય 4 માલવાહક જહાજે હોર્મુઝ સ્ટ્રેટને સફળતાપૂર્વક પાર કર્યું. અમેરિકાએ ઈરાનને 60 દિવસ સુધી તેલ વેચાણની છૂટ આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. અને ભારતીય પુરુષ હોકી ટીમ આજે FIH પ્રો લીગ મેચમાં હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

દોસ્તો, આકાશવાણી છે ને આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 ની ફ્રીક્વન્સી પર. આપની સાથે છે આપની રેડિયો દોસ્ત નઝરીન મંસૂરી. આપને કહે છે ફરી એકવાર વેરી ગુડ મોર્નિંગ, મજાની સવાર અને મજાનો દિવસ હોય તમારો. આ સાથે જ બપોરે 12 વાગ્યા સુધી આપની હમસફર બનીને રહેશે આપની આ રેડિયો દોસ્ત. ફિલહાલ સમય છે આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા જાણવાનો. સ્ટુડિયોની વોલ ક્લોક બતાવી રહી છે 8:30 નો સમય, તો આવો ઝરોખાને માણી લઈએ. થોડી વાર પછી આપ માણસો કાર્યક્રમ ચિત્રલોક, ત્યારબાદ 9:30 આજ કે ફનકાર આ કાર્યક્રમ આપ સાંભળશો, જે કેન્દ્રિત રહેશે અભિનેતા રાજ બબ્બર પર. આજ કાર્યક્રમ આજે રાત્રે પણ 9:30 આપ સાંભળશો, જે રાજ બબ્બર પર કેન્દ્રિત રહેશે. ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ આપના માટે લઈને આવશે નીરવ પટેલ. સુરતી સિઝલર માણશો 11 વાગ્યા અને હિન્દીમાં સમાચાર બપોરે 12 વાગ્યા અને ત્યારબાદ 12:05 આપ સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ. બપોરે 1 વાગે આપ માણશો કાર્યક્રમ સુરીલા સફર. 2:35 સદાબહાર નગમે. 3 વાગે સખી સહેલી આપ સાંભળશો અને 4 વાગે ખુલશે પિટારા. પિટારામાં આજે આપ સેલ્યુલોઇડ કે સિતારે આ કાર્યક્રમ માણશો, જેમાં ગીતકાર, શાયર અને લેખક શકીલ આઝમી સાથે મમતાસિંહની વાતચીતનો પહેલો ભાગ આપ માણી શકશો. છાયા ગીતનું પુનઃ પ્રસારણ રહેશે

ફ્રેન્ડ્સ, આજે રાત્રે 8 કલાકે હવા મહેલ કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળશો નાટિકા ચાંદ કી કિરણ. લેખક છે પ્રેમલતા જૈન, નિર્દેશક છે જનાર્દન રાય. ચિત્રલોક રાત્રે 8:15. 9:10 આપ સાંભળશો કાર્યક્રમ આજ આપકે લીએ. રંગતરંગ.

0: તો દોસ્તો, આ હતી આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા ઝરોખા.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ.
0: તો દોસ્તો, આપ છો 101.1 ની ફ્રીક્વન્સી પર, અને સ્ટુડિયોની વોલ ક્લોકમાં સવારના બરાબર 8 વાગીને ઉપર 35 સેકન્ડનો સમય થયો છે. દોસ્તો, આજે સવારે અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિ મુદ્રણ હવે સાંભળીએ.
3: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વડનગરથી મુખ્યમંત્રીના હસ્તે આજથી રાજ્યના 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આરંભ થશે. રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત 5200 અરજદારોની રજૂઆતોને સંબંધિત વિભાગને કાર્યવાહી માટે મોકલાઈ. દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું મેગા કોમ્બિંગ ઓપરેશન, અસાલ્ટ ડોગ સાથે સઘન પેટ્રોલિંગ. જામનગરમાં 23 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડમાં રાજ્ય કરવેરા વિભાગે પિતા પુત્રની ધરપકડ કરી. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદના યલો એલર્ટની આગાહી સાથે 51 તાલુકાઓમાં વરસાદ. અને એશિયન મેન્સ વોલીબોલમાં ભારતનો ચાઇનીઝ તાઇપે સામે 3-1થી વિજય. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં આજથી 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણા જિલ્લાના વડનગરની બીએન હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. સાંભળીએ એક અહેવાલ.
4: મુખ્યમંત્રી વડનગર ખાતે આંગણવાડીમાં 2 ભૂલકાઓ સહિત બાલવાટિકાથી ધોરણ 11 સુધીના 389 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવશે. 3 દિવસીય પ્રવેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં 38,400 શાળાઓમાં 28,58 જેટલા બાળકોને પ્રવેશ અપાશે. શાળા વ્યવસ્થાપન સમિતિ, વાલીઓ અને ગ્રામજનોની સહભાગીતાથી આ પ્રવેશોત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના મંત્રીઓ, સંધી અધિકારીઓ સહિત 465 જેટલા મહાનુભાવો શાળાએ શાળાએ જઈ બાળકોને પ્રવેશ અપાવવાના આ સેવાયજ્ઞમાં જોડાશે. હેમાંગીની સોનારા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
3: રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના વ્યાપ અને ગુણવત્તા વધારવાના ઉદ્દેશ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 દ્વારા બાળકોને શાળામાં પ્રવેશ અપાશે. 3 દિવસીય ચાલનારા આ 24મા શાળા પ્રવેશોત્સવમાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર જિલ્લાના અડાલજની કુમાર પ્રાથમિક શાળાના બાળકોને પ્રવેશ અપાવશે. અમદાવાદ જિલ્લાની 681 સરકારી પ્રાથમિક અને 618 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરાશે, જેમાં મહાનુભાવોના હસ્તે કુલ 65,458 બાળકોને શાળા પ્રવેશ કરાવાશે. પાટણ જિલ્લામાં 958 શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાશે. પાટણ જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર રાધનપુર ખાતે યોજાનાર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોને પ્રવેશ અપાવશે. ખેડા જિલ્લાના કઢલાલ તાલુકામાં આંગણવાડી પ્રવેશોત્સવ 2026ની ઉજવણી થઈ રહી છે. નવતર પહેલ રૂપે આંગણવાડીના ભૂલકાઓના હસ્તે મહાનુભાવોને આમંત્રણ પત્રિકા અર્પણ કરવામાં. સુરતમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમાર સુરત જિલ્લામાં બાળકોને શાળા પ્રવેશ કરાવશે. આજે બારડોલી તાલુકામાં રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાશે. ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ઉમરપાડા તાલુકાની 3 શાળામાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવશે. 1,553 શાળાઓના 32,000થી વધુ બાળકોને મહાનુભાવોના હસ્તે પ્રવેશ કરાવાશે. રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં 120થી વધુ અરજદારો પોતાની રજૂઆતો સાથે મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સ્વાગતમાં 2,228 અને તાલુકા સ્વાગતમાં 2,854 સહિત સમગ્ર 5,200 અરજદારોની રજૂઆતો અંગે સંબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ છોટાઉદેપુર મહેસાણા જિલ્લાના ખેડૂતોએ પુનર્વસન અંતર્ગત મળવાપાત્ર જમીન, ગોચર જમીન પર થયેલા દબાણ, જમીન રીસર્વેમાં વિસંગતતા અંગે રજૂઆત મળી હતી. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે જિલ્લા કક્ષાના પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર યોગ્ય સત્તાધિકારી છે અને તેમણે આગેવાની લઈ લોકોના પ્રશ્નોનો સમયસર અને અસરકારક નિર્ણય કરવો જોઈએ. દરિયાકાંઠે મરીન ટાસ્કફોર્સનું મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. ટાસ્કફોર્સે સુભાષનગર સુપરગેસથી ઝાવર સુધી અસાર ડોક સાથે સઘન પેટ્રોલિંગ કર્યું હતું. મરીન કમાન્ડો સાથે અલગ અલગ હીટ ટીમો બનાવી અસાર ડોગને સાથે રાખી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. આ પેટ્રોલિંગ દરમિયાન દરિયા માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, સંભવિત ઘૂસણખોરી અટકાવવી, નિર્જન વિસ્તારમાં શંકાસ્પદ ચીજોની ચકાસણી જેવા મુદ્દા પર ખાસ ધ્યાન અપાયું હતું. સાથે જ સ્થાનિક માછીમારો અને સાગર ખેડૂઓને દરિયાઈ સુરક્ષા માટે જાગૃતિ આપવામાં આવી હતી. મરીન ટાસ્કફોર્સ દ્વારા દૂરબીનના સહારે સમુદ્રમાં દેખાતી શંકાસ્પદ બોટ અથવા હિલચાલ પર નજર રાખવામાં આવી અને આ વિસ્તારના અવાવરુ દરિયા કિનારાના વિસ્તારોમાં ઝીણવટપૂર્વક ચેકિંગ હાથ ધરાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. રાજ્યમાં વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાની યોજાયેલી કોન્ફરન્સમાં 9.98 કરોડ રૂપિયાના સમજૂતીના કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ કરારથી વિકાસના નવા દ્વાર ખુલશે તેવી રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે આશા વ્યક્ત કરી હતી. આ કરારને કારણે જિલ્લાના ઔદ્યોગિક, પ્રવાસન અને રોજગાર વિકાસને નવી દિશા મળશે. રાજ્યમંત્રીએ વિકસિત નર્મદાથી વિકસિત ગુજરાત અને વિકસિત ભારત તરફ મજબૂત પગલું ગણાવ્યું હતું.
5: આદિવાસી સંસ્કૃતિ અને વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીના જેવા પ્રવાસ કેન્દ્રોને કારણે આજે વિશિષ્ટ ઓળખ ધરાવે છે. ત્યારે જિલ્લાના કૃષિ અને વન આધારિત ઉદ્યોગો, બાંબુ આધારિત ઉત્પાદનો, હર્બલ પ્રોડક્ટ, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, હોમસ્ટે અને પ્રવાસ આધારિત સેવાઓના વિશાળ સંભાવનાઓને લઈ છે. ત્યારે આજે નર્મદા જિલ્લાના સ્થાનિક સંસાધનો પણ રોજગારી અને સ્વરોજગારીના નવા અવસરો ઉભા કરી રહ્યા છે.
3: જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં રાજ્ય જીએસટી વિભાગે બોગસ બિલિંગ અને કરચોરી કૌભાંડમાં બેની ધરપકડ કરી છે. 23 કરોડથી વધુની ખોટી વેરા શાખાની ચોરી આચરવાના કેસમાં શહેરની એક ભંગારની પેઢીના પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. બ્રાસના ભંગારના વેપારમાં મોટા પાયે બોગસ બિલિંગ થતું હોવાની ફરિયાદો અને માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી. રાજકોટ અને અમદાવાદ જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓની 22 ટીમો તપાસમાં જોડાઈ હતી. અમદાવાદ શહેરને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તથા ગુજરાતના સમાજ સુરક્ષા વિભાગના સંયુક્ત પ્રયાસોથી ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં વિશેષ એન્ટી બેગિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 44 બાળકોને ઉગારવામાં આવ્યા હતા. આ ઝુંબેશ દરમિયાન શહેરના 41થી વધુ હોટસ્પોટ સ્થળોએ સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ભિક્ષુકો તથા બાળકો સહિત ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. સમિતિના માર્ગદર્શન મુજબ કુલ 44 બાળકોમાંથી 4 બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 40 બાળકોને તેમના માતા પિતાને ભવિષ્યમાં બાળકો પાસેથી ભિક્ષાવૃત્તિ ન કરાવવાની શરતે પરત સોંપી

0: स्टॉर्म का भी पॉसिबिलिटी रहेगा। सबसे ज्यादा तापमान रिकॉर्ड हुआ है 40.7 डिग्री सेंटीग्रेड अहमदाबाद में। अभी पवन का जो दिशा है दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति बनी हुई है। मानसून का जो आज स्थिति है मध्य अरब सागर का कुछ हिस्सों में आगे बढ़े हुए है।
1: રાજ્યમાં અસહ્ય ગરમી વચ્ચે કેટલાક સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે. ચોમાસુ પ્રવૃત્તિઓ ધીમે ધીમે વધી રહી છે, ત્યારે ગઈકાલે સવારના 6 વાગ્યાથી લઈને આજે મળસ્કે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 51 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ ભાવનગરમાં 47, સુરતના ઉમરપાડામાં 45 અને નર્મદાના સાગબારામાં 39 મિલીમીટર વરસાદ વરસ્યો છે. બોટાદ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારમાં અને છોટાઉદેપુરમાં પણ વરસાદ થયાના અહેવાલ છે. અમદાવાદમાં ચાલી રહેલી એવીસી મેન્સ કપ 2026 વોલીબોલ સ્પર્ધામાં યજમાન ભારતે વધુ એક શાનદાર જીત નોંધાવી છે. પુલ એ ની મહત્વપૂર્ણ મેચમાં ગઈકાલે ભારતે ચાઇનીઝ તાઇપેને 3-1 હરાવી સતત ત્રીજો વિજય મેળવ્યો છે. મેચની શરૂઆતમાં ભારત પ્રથમ સેટ 22-25 હારી ગયું હતું, પરંતુ ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ જોરદાર લડત આપી હતી. ભારતે ત્રણેય સેટ 25-14, 25-22 અને 25-22 થી જીતી મેચ પોતાના નામે કરી હતી. આ જીત સાથે ભારતે 3 મેચમાં 9 પોઈન્ટ મેળવી પુલ એ માં ટોચનું સ્થાન મજબૂત બનાવ્યું હતું. ભારત હાલ 9 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. બહેરીન 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને, જ્યારે ચાઇનીઝ તાઇપે 3 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. કઝાકિસ્તાન 2 પોઈન્ટ સાથે ચોથા, ઓસ્ટ્રેલિયા 1 પોઈન્ટ સાથે પાંચમા અને ન્યૂઝીલેન્ડ 0 પોઈન્ટ સાથે છેલ્લે છે. વડનગરથી મુખ્યમંત્રીના હસ્તે આજથી રાજ્યના 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આરંભ થશે. રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત 5,200 અરજદારોની રજૂઆતોને સંબંધિત વિભાગની કાર્યવાહી માટે મોકલાઈ. દરિયાકાંઠે મરીન ટાસ્કફોર્સનું મેગા કોમ્બિંગ ઓપરેશન, અસાલ્ટ ડોગ સાથે સઘન પેટ્રોલિંગ. જામનગરમાં 23 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડમાં રાજ્ય કરવેરા વિભાગે પિતા પુત્રની ધરપકડ કરી. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદના યલો એલર્ટની આગાહી વચ્ચે 51 તાલુકાઓમાં વરસાદ અને એશિયન મેન્સ વોલીબોલમાં ભારતનો ચાઇનીઝ તાઇપેઈ સામે 3-1 વિજય. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
2: શ્રોતા મિત્રો, આજે સવારે 7:10 અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર નું ધ્વનિ મુદ્રણ આપ સાંભળી રહ્યા હતા. આપ છો 101.1 સુરત FM પર. થોડી જ વારમાં આપ સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક, સો સ્ટે ટ્યુન વિથ 101.1.

0: આવી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: ये है सत्यमेव जयते 2 फिल्म का गाना, जुबिन नौटियाल और नीति मोहन की आवाजें. मनोज मुंतशिर और साथी का लिखा हुआ ये गीत है. संगीत रोचक कोहली का.

Fantastic fun for family. 101.1 MHz जी हाँ माय डियर फ्रेंड्स, फैंटास्टिक फन फॉर फैमिली માં તમારું સ્વાગત કરે છે તમારી આ રેડિયો દોસ્ત નઝરીન મંસૂરી 101.1 ની ફ્રીક્વન્સી પર. જી હા, અમે આખી ફેમિલી માટે જ, તમારા બધા જ માટે મજેદાર ગીતો, વાતો અને ફન લઈને આવીએ છીએ. તો ચાલો, ફન ટાઈમ છે. જી હા, ફોન ઇન પ્રોગ્રામ સાંભળવાનો આ સમય છે, કારણ કે સ્ટુડિયોની વોલ ક્લોકમાં સવારના 10 વાગી ચૂક્યા છે, ઉપર થઈ છે 40 સેકન્ડ. તો બસ શરૂ કરીએ કાર્યક્રમ. ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ. આજનો આ કાર્યક્રમ આપના માટે લઈને આવ્યા છે નીરવ પટેલ.

0: जी हाँ दोस्तों, आप तो जानी तो ने मानी तो मन पसंद फोन इन प्रोग्राम
1: हेलो सूरत एफएम स्पीकिंग 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
0: हेलो सूरत एफएम स्पीकिंग, कौन बोलो छो?
2: हेलो केम छो?
3: हेलो सूरत एफएम स्पीकिंग
1: 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
4: हेलो
5: हेलो
4: सूरत एफएम,
5: सूरत एफएम स्पीकिंग,
4: વાતના શું ટોપિક માં બોલું? દિવ્યેશ રાણા।
5: દિવ્યેશ ભાઈ કેમ છો?
4: મજામાં, તમે?
5: હું ભી એકદમ મજામાં।
4: તમારું નામ?
5: સુરત એફએમ।
4: સુરત એફએમ?
5: હા
4: બોલો બોલો, બીજું કઈ?
5: દિવ્યેશ ભાઈ ને યાદ કરતો તો હું।
4: એવું વાત કરો, સવારે 9 વાગા ફોન લગાવજો, અત્યારે ફોન લાગ્યો।
5: લાગી ગયો તો હવે શું કહેવાનું છે બોલો?
4: કઈ ના, જે સાંભળવું હતું
5: બે કહી દો ને, હવે જે મનમાં હોય તે।
4: હા મારે કેજીએફ નું ગીત સાંભળવું હતું।
5: હા તો સંભળાવી દઉં ને ગીત।
4: હા સંભળાવજો, બોલે બીજું કઈ?
5: તમારા મનમાં કઈ હોય તો કહેવાના હોય તો કહી દો યાર।
4: ના ના કઈ મનમાં નથી, તમારા જમવા ગયેલા હતા ને તાવ નહીં આવ્યા કરતો ઘરમાં, એટલે બહાર આવવું પડ્યું મારે। અમને રોજ એફએમ સાંભળી જાય, ઓફિસમાં એફએમ ચાલે જ કરે, મારી બાજુમાં એફએમ મૂકેલું હોય।
5: હેની ઓફિસ છે તમારી?
4: ડાયમંડમાં જોબ કરું।
5: વાહ ભાઈ વાહ, ડાયમંડમાં દિવ્યાસભાઈ ચમકે છે।
4: હા
5: કેટલા વર્ષથી ચમકે છે?
4: 10 વર્ષ થઈ ગયા ડાયમંડમાં, તૈયારી દોરી મારવાનું।
5: તે ગેલેક્સીમાં જગ્યા છે તમારા?
4: ગેલેક્સીમાં છે ને?
5: સારું તો પૂછી જોજો કે ભાઈ આપના એક સુરત એફએમ વાળા ભાઈ છે।
4: ચોક્કસ જગ્યા છે જ,
5: તમારે હાથે લઈ જવા ને હાથે લાવવું પડે।
4: હા ચોક્કસ લઈ જવા, સાથે લાવવા, સાથે મૂકી જવા રાત્રે।
5: તે ટિફિન લઈને જાવ રોજ?
4: હા ટિફિન લઈને જ જવાનું આવે,
5: તો ટિફિન બી મારું તમારે બનાવી દેવું પડે।
4: ચોક્કસ, એમાં કાં ના પાડી આપે, એમ બી ટિફિનમાં મારું ટિફિન વધારે જ આવે, મારા ટિફિનમાં બે માણસ જમી રહી
5: બરાબર છે,
4: આપણે લઈને જ આવ્યો જમવાનું વધારે, કોઈને ગતવું નહીં જોઈએ। આપ કે રાના છે મારું સર, એ કે કઈ કઈ આરી વસ્તુ બનાવેલા ભાભીને, કે પનીર અંગારા છે, ટીક્કા પનીર છે, એવું મંગાવ્યા કરે।
5: પિંકેશ તો કા રહી? બેગમપુરામાં રહી ને?
4: હા એ યાર અમને ગોપીપુરામાં રહી,
5: પનીર અંગારા જોઈએ, ઘરમાં અંગારા હળગી જાય કેમ?
4: હા ઘરમાં અંગારા હળગી જાય। ગીત સંભળાવી દેજો હમણાં કેજીએફ
5: નું। ઓકે સંભળાવી દઉં ત્યારે ગીત પસંદગી નું।
4: હા
5: આવજો
4: આવજો।

0: ઓલા ચીમન ની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમન ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: તમારી વાતો તમારા અવાજમાં,
3: નંબર ડાયલ કરો એટલી જ વારમાં.
2: હોઉં બહાર કે ઘરમાં,
3: રહેશે સુરત FM તમારા દિલમાં.
2: કોલ કરો
4: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1.

0: વાગ્યા દરમિયાન
1: 0261-22-36-209
0: 0261-22-36-209 પર.
2: હેલો સુરત એફએમ સ્પીકિંગ 101.1
0: हर बुधवार और शनिवार शाम 7 बजे सुनिए विशेष जयमाला, जिसके प्रायोजक है
3: सुबह जलाओ शाम जलाओ
4: देव दर्शन थू।
5: हेलो नमस्कार।
6: नमस्कार सूरत एफएम स्पीकिंग।
5: जी नमस्कार, हूँ मनोज ठाकुर बात करू छू, तालुको सोईगाम जिलो वावतराज ने गाम मोरवाड़ा।
6: मनोज भाई केम छो?
5: બસ મજામાં. નીરવ ભાઈ કેમ છો?
6: બસ બસ એકદમ આનંદ મંગલ.
5: જી, આપણે ઘણા સમય પછી વાત થઈ તમારી જોડે સર.
6: જી જી, મનોજભાઈ શું છે નવા જૂની?
5: બસ સર, મારા ખેતીનું કામ છે અને સાથે પશુપાલન છે. અત્યારે ખેતરમાં ખેડ કરીને મૂકી દીધું છે, વરસાદ થશે એટલે પાછું વાવેતર કરીશું.
6: તમારું તો બોર્ડરનું ગામ કેમ?
5: હા બોર્ડરમાં સર, છેલ્લો તાલુકો સર, પછી નાડા બેટર રણ વિસ્તાર આવી ગયો, સરહદી વિસ્તાર.
6: ગામમાં બધા મજામાં ને?
5: હા એકદમ મજામાં સર.
6: તમારા ગામનું નામ શું?
5: મોરવાડા.
6: મોરવાડામાં મોર ખરા કે?
5: હા ઘણા છે સર, મોર ઘણા છે. આજે આપણે ફિલ્મનું નામ છે 94-12 સ્ટોરી, ગીતના શબ્દો છે રીમ ચીમ ચુમ ચુમ, સાથે મિત્રો છે, ઘરના સભ્યો છે રાજુભાઈ, પ્રિયંતસિંહ, જીવાન, અયનસિંહ, તેમજ અમારું આકાશવાણી ગ્રુપ છે એમાં મિત્રો છે ધીરજભાઈ રબારી, અબ્દુલ કાદર ખત્રી, વિભાભાઈ રબારી, હિરેનભાઈ સુપેડા, ઘણા બધા મિત્રો છે સર.
6: તમારા ગામના જે મોર છે ને બધા?
5: જી જી,
6: એ બધા રાહ જુએ છે.
5: હા વરસાદની રાહ જુએ છે, આપણું ગીત સાંભળીને મોર ટોપ છે.
6: હા એટલે આ ગીત વાગશે ને રીમ જીમ એટલે મોર કળા કરશે.
5: જી બિલકુલ બિલકુલ.
6: પરિવારમાં બધા મજામાં ને?
5: એકદમ મજામાં.
6: જીવનમાં કઈ નવા જૂની કરવાની ઈચ્છા?
5: બસ આવું છે, ખેતીનું કામકાજ.
6: પણ ખેતીમાં કઈક નવું વિચારો છો કે નહીં, કે નવી પદ્ધતિ એ કરીએ?
5: વિચારીએ સર, પાક બદલી તો કરવી જ પડે છે સર.
6: જી જી, ઋતુ
5: પ્રમાણે.
6: અને પાક ફેરબદલી કરે તો જ પેલી જમીનની ગુણવત્તા
5: જળવાઈ રહે છે.
6: જળવાઈ રહે. ઓકે મનોજભાઈ, તો તમારી પસંદગીનું ગીત સંભળાવી દઉં.
5: ઓકે આવજો સર.
6: આવજો.

0: हेलो, सूरत
1: हेलो,
0: एफएम स्पीकिंग।
1: सूरत एफएम स्पीकिंग।
0: कौन बोले सो?
1: सूरत एफएम, कल्पना
0: ओ ज्ञाति बोलूँ सुन, कल्पना बंसल।
1: बेन केम छो?
0: बस मजामा।
1: શું ચાલે છે લાઈફમાં?
0: हाँ बस, मैं रिटायरमेंट चाले से
1: શેમાં નોકરી કરી તમે?
0: ના, મેં નોકરી નથી કરી, મેં મારો પોતાનો બ્યુટી પાર્લર ચલાવતી હતી।
1: હવે વાઇન્ડ અપ કરી દીધું?
0: હા, વાઇન્ડ અપ કરી દીધું।
1: હવે મનગમતી પ્રવૃત્તિ શું છે?
0: મનગમતી પ્રવૃત્તિમાં અત્યારે હું ટેલરિંગ શીખી, અત્યારે ટેલરિંગ કરું છું।
1: પરચુરણ કામ કે પછી
0: ના ના, પ્રોફેશનલી કોર્સ કર્યો આખો, ઘરે બેસીને કરવા માટે।
1: લેડીઝ કપડાં બનાવો?
0: હા, બધું લેડીઝ શર્ટ, પેન્ટ, ફ્રોક, ગાઉન, ડ્રેસ।
1: હવે કસ્ટમર ધીમે ધીમે સેટ થવા માંડ્યા?
0: હા, ધીરે ધીરે, કે મેં હમણાં જ કોર્સ કર્યો, 2 વર્ષ પહેલા જ।
1: ચાલો, એટલે એક પ્રવૃત્તિ હવે ચેન્જ કરી તમે?
0: હા, ચેન્જ કરી, કેમ કે પેલું પાર્લર મારું બજારમાં હતું, શોપ હતી એની, અને ત્યાં જવું પડતું હતું। હવે છોકરોને બહુ જોબ કરે છે, એટલે એના છોકરાઓને રાખવાના પણ, અને ઘરમાં રહીને કંઈક કરવું હતું, એટલે પછી ટેલરિંગનો કોર્સ કર્યો, એ ઘરમાં રહીને પણ કરી શકાય એમ।
1: તો કલ્પનાબેન, મૂળ તમારું પિયર ક્યાંનું?
0: ઉધના જ?
1: સાસરું બી ઉધનામાં જ?
0: ના, સાસરું સાસરું તો મારું ટીમ હતું।
1: તો હમણાં ઉધનામાં જ રહો છો?
0: હા, ઉધનામાં જ રહીએ।
1: મારો ભાઈ શું કરે?
0: નથી ભાઈ, દીકરો અને મારી વહુ અને એની 2 દીકરીઓ।
1: તો કલ્પનાબેન, કયું ગીત સાંભળવાના છો આજે?
0: આહિસ્તા આહિસ્તા ફિલ્મનું, અભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા।
1: હા
0: હેલો, સંભળાયું?
1: હા કલ્પનાબેન, તો તમારી પસંદગીનું ગીત સંભળાવી દઈએ.
0: હા, ઓકે, થેન્ક યુ।
1: આવજો.

0: અવસાની
1: નકલી ઓફર્સ થી સાવધાન.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
4: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ વાતોની સાથે મેલોડિયસ ગીતો.

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
1: હેલો, સુરત એફએમ.
2: સુરત એફએમ સ્પીકિંગ.
1: આપ કોણ બોલો?
2: હું સલાબતપુરાથી બોલું.
1: હું પણ સલાબતપુરાથી બોલું.
2: લીલાવતીબેન?
1: હા, કાન પડી ગઈ.
2: હા, તમને તો યાર ઓળખે જ ને બધા.
1: ઓળખે ને? તમે ઓળખો ઓળખે ને
2: તો પછી.
1: હા,
2: લીલાવતીબેન વાત જ એટલી જોરદાર કરે ને.
1: વાત નંબર લાગતા જ નહીં કાઢી વાત કરે.
2: પણ તમારો અવાજ એકદમ જોરદાર કડક છે.
1: હા, તો અવાજ રાખવો જ પડે. તમને પછી સંભળાય નહીં.
2: આમ શરીર થોડુંક આમ આમ ગડબડ છે, પણ અવાજ તો તમારો હજુ એકદમ કડક.
1: હા, અવાજ તો કડક છે. ઉંમર તો પાકી ગઈ છે.
2: તબિયત પાણી હમણાં કેવા ચાલે છે?
1: હમણાં તો એક નરમ ગરમ ચાલ્યા કરે.
2: તરોપા પીઓ ને રોજ?
1: હા, તરોપા પીએ જ. અત્યારે તરોપાનું પાણી ગ્લાસમાં છે જ. આવો તમે પણ પીવા.
2: ઘરમાં બધા મજામાં?
1: હા, ઘરમાં બધા મજામાં.
2: અધિક માસની કથા સાંભળી કે નહીં?
1: કથા સાંભળીએ પણ છે ને કથા વાંચીએ પણ છે.
2: સરસ સરસ. એટલે જે પુણ્યનું કામ થાય તે કર્યા જ કરવાનું.
1: બસ એ જ બધું બાંધવાનું છે. તમારું બેલેન્સ આ જ છે. પુણ્યનું બેલેન્સ તો બધું મૂકીને જવાનું છે.
2: બેંકની પાસબુક તો અહીંયા જ રહેવાની છે. હા, તે તો સત્કર્મનું ભાથું આવવાનું છે.
1: તે તો જેને જે જોઈએ તે લેશે. પછી આપણે જોવું છે
2: ના? પછી તો આપણી આંખ મીચાઈ ગઈ. પછી તો જે થવાનું તે થાય.
1: લઈને લેનારા પણ સુખી થાય. બસ એટલો આશીર્વાદ આપવાનો.
2: બસ બસ બસ. લીલાવતી બેન, આજે કયું ગીત સાંભળવાના છો?
1: મને ગીત હવે કોઈ યાદ જ નથી આવતા.
2: તો મારી પસંદનું સંભળાઈ દઉં? મસ્ત.
1: કયું? પણ તે મને પેલા કેવો ને.
2: સારું જ સંભળાવો ને. તમને મારી પર વિશ્વાસ નથી એટલો તમને.
1: મને વિશ્વાસ બધા પર છે, એક મારી જાત પર વિશ્વાસ નથી.
2: ના ના, તમારે હજુ સેન્ચુરી મારવાની છે. આવી વાત નહીં કરો.
1: ના રે ના ભાઈ, સેન્ચુરી કા મારે? એક દિવસ કેમ કરવું હોય તો અઘરો છે, અને સેન્ચુરી કા મારે?
2: કેમ અઘરું છે? હવે એમાં બધા મૈડા કરે, વાતચીત થયા કરે.
1: વાતચીત કરે પણ શરીર ચાલવું જોઈએ ને. આંખ નથી ચાલતી, કાન નથી, દાંત નથી, બધું એવું તકલીફો આવી ગયેલી છે.
2: બરાબર.
1: ખાસી બહારથી મકાન જ મજાનું દેખાય છે. અંદર તો પોલમ પોલ.
2: પણ દિવાલ મજબૂત છે ને, એટલે વાંધો કઈ આવે નહીં.
1: દિવાલ મજબૂત, કઈ વખત દિવાલ પડી જાય કઈ કહેવાય નહીં.
2: ના ના ના ના, કઈ મારે વાત થઈ ગઈ છે કે લીલાવતી બેન સેન્ચુરી મારવાના.
1: તમે ઓળખી કરી જ મને નવાઈની વાત લાગી.
2: ના ના, ઓળખું ને. હું તો મોટો થયો હું સલાવત પર. હમણાં સારો. તો લીલાવતી બેન ગીત સંભળાવી દઉં, આવજો.
1: અને તમારું નામ શું?
2: સુરત એફએમ.
1: હા, એ તો મને તમારું નામ યાદ નહીં આવતું, એટલે તમે બધાને ઉલ્લુ બનાવો છો. તમે એફએમ જ કહો છો, પણ મારી મગજ શક્તિ એટલી ઓછી થઈ ગઈ કે મને હવે યાદ જ નહીં રહેતું.
2: ના ના, એફએમ જ છે મારું નામ.
1: ચાલો, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.

0: હેલો,
1: હા ભૂપેન્દ્રભાઈ રેશમવાલા બોલું છું.
0: ભૂપેન્દ્રભાઈ રેશમવાલા?
1: હા,
0: કાંથી બોલો?
1: હું શિવમ રૂઆ પાંડેસરાથી બોલું છું. કેવું છે તબિયત પાણી તમારા?
0: એકદમ સરસ છે.
1: સરસ ને, આ ગરમી છે, હવે શું કરવાના, ગરમીની થોડાક આપને ત્રાસ પડે છે.
0: તો વરસાદને ફોન કર્યો કે નહીં?
1: વરસાદને ઉપર ફોન તો કર્યો છે, એમના કથા પણ કરાવી હતી ઘરમાં અઢીક માસ નિમિત્તે, એટલે બધાનું કલ્યાણ થાય સાથે મારું પણ.
0: સૌનું ભલું કરો ને શરૂઆત મારાથી કરો.
1: હા, શરૂઆત મારાથી કરો. હા, એટલે નીરવભાઈ, નીરવભાઈ, હા બરાબર. હવે હું એમ કહું, મારે એક ચાર લાઈન મારે બોલવી છે, તમે કહેતા હોય તો.
0: છ બોલો, છ.
1: છની જ બનાવી છે.
0: ચાલો બોલો, ફરમાવો.
1: વો ગીત હી ક્યા જિસમે કોઈ સંગીત ના હો, વો મન હી ક્યા જિસમે કોઈ મન મિત ના હો, વો દિલ હી ક્યા જિસમે કોઈ ચાહત ના હો, ઓર વો એફએમ હી ક્યા જિસમે આપસે કોઈ મધુર બાત ના હો.
0: ક્યા બાત હૈ, ક્યા બાત હૈ ભૂપેન્દ્રભાઈ,
1: મજા આવી ગઈ તમારી સાથે વાત કરવાની. આ ફેરી મેં 2.5 મહિને ફોન કર્યો, મેં કહું બધાને ચાન્સ મળે ને.
0: હા, ચાન્સ બધાને જ મળવો જોઈએ,
1: બધાને ચાન્સ મળવો જોઈએ.
0: ભૂપેન્દ્રભાઈ,
1: હા,
0: લાઈફ કેવી ચાલે છે?
1: લાઈફ ફર્સ્ટ ક્લાસ ચાલે છે, ઉપરવાની મહેરબાની છે.
0: કામકાજ?
1: કામકાજ તો હું જ્યાં ધીમું ધીમું ચાલ્યા કરે છે, કારણ કે મારી ઉંમર પ્રમાણે હું કામ કરું છું. હવે તો
0: બહુ માથાકૂટ નહીં કરવાની વધારે.
1: હા, માથાકૂટ નહીં. આવું છે, હું 10 વાગે આવું, પછી તમે આપનું સુરત એમ પહેલું ચાલુ થઈ જાય મોર્નિંગ પ્રોગ્રામ, પછી સુરતી સિદ્ધ યાદો કી મહેફિલ, છેલ્લે ગુજરાત હોવા જમાના આવે તો હું ચાલ્યો જાઉં ઘરે. મારા દીકરાના દીકરાને બી મારે લેવાનો, એનો ટાઈમ થઈ જાય ટ્યુશનનો, 6:30 એને.

0: લઈને ઘરે ચાલ્યો જાઉં ડાયરેક્ટ.
1: બપોરે ક્યાં આવો તમે?
0: બપોરે તો હું અહીંયા કારખાને આવું, કારણ કે હું ટિફિન લઈને આવું ને.
1: કારખાનું હેનું કારખાનું છે?
0: હું છે ને વોર્પિંગ ચલાવું છું ઉપર લાઈનમાં, ને મારો સ્પેશિયલ ઉપર અલગ માર છે, એટલે કોઈ વધારે ન્યુસન્સ નહીં થાય મને. હું એફએમ પણ હું સાંભળ્યા જ કરું.
1: તમે એફએમ ને તમારું વોર્પિંગ?
0: હા બસ.
1: સારું, ચલો તમારી તંદુરસ્તી સારી છે, તમે કામ કર્યા કરો છો.
0: હા, બીજું શું છે, આપનો તમારી સાથે એફએમ માટે જે આપનો મનોરંજન આપનો એ છે ને, એનાથી આપનું દિલ બહુ ખુશ સફુલ્લિત રહી છે, એનાથી બી બહુ આનંદ મળે, એટલે બહુ સુખરૂપ આપનું રહી છે, ટેન્શન નહીં આવે.
1: વાહ ભાઈ વાહ. તમારું એક દિલ કેટલી વાર ધડકે એક મિનિટમાં?
0: એક મિનિટમાં દિલ તો ઉપવાની મહેરબાની હોય એટલું ધડકે આપનું.
1: હા, કોઈ વાર ફાસ્ટ ધડકે? ફાસ્ટ
0: ફાસ્ટ તો ક્યારે ધડકે, જયારે આપણો ફોન નહીં લાગે ને ત્યારે આમ ફાસ્ટ ધડકે, લાગી જાય તો આપણે શાંતિ થઈ જાય, સુકૂન મળી જાય.
1: ચાલો મસ્ત, તો તમારું દિલ ને સુકૂન મળે.
0: હા,
1: તમે વાત કરતા રહેજો.
0: હા,
1: ને ગીત મૂકી દઉં છું, આવજો.
0: આવજો, બાય.

0: हेलो
1: हेलो।
0: सूरत एफएम स्पीकिंग,
1: बिल्कुल सूरत एफएम।
0: प्रवीण भाई भजिया वाला भारी फरियादी।
1: भजिया रे भजिया, प्रवीण भाई ना भजिया, खादा
0: बोलो बोलो, बहुत खुश हो तमे आ रहे हैं भाई।
1: में भजिया।
0: तमे बहुत खुश हो एवं लागे जाजे, वो वर्ष भी पूरा थई गया એટલે મેં કીધું ચલો આજે મુકો ફોન કરો તો બહુ મજા આવી ગઈ।
1: આકાશવાણીના 90 વર્ષ પૂરા થઈ ગયા?
0: હા, મારા ફાધર લાવેલા લગભગ હું કહું કે 1972 માં વાલ વાલો રેડિયો લાવેલા, ને એમની જોડે મેં ચિનેકીરા ફિલ્મ જોયું હતું રાજા સી ટોકીસમાં, પહેલો પિક્ચર।
1: એટલે પપ્પાથી વારસો બધો જાળવેલો છે?
0: અત્યારે બી મારી પાસે રેડિયો પડેલો જ છે,
1: એ વાલ વાલો રેડિયો?
0: વાલ વાલો છે, વાલ વાલો છે।
1: અમારે તો વાલ જોવાનો નસીબ જ નથી, અમે તો આ રસ સાથે વાલ ખાઈ લઈએ છે।
0: એ તો એવું જ ન હોય, કારણ કે વાલીદાર માલપુરા ને પછી તો દુપાર,
1: હા એ રીતે ચાલ્યા કરે જિંદગી।
0: હા,
1: અમે મામાનતા જમ્યા હલા?
0: હા, અમારા તો મામાનતા જમી આવ્યા।
1: તો મામાએ કઈ આપ્યું ને લાણી? હો,
0: મામાએ આપ્યું ને, મામાએ આપ્યું મોટું તપેલું,
1: તપેલું ચડાવવું પડે ને।
0: ભગવાન ને એવી પ્રાર્થના છે કે હવે વરસાદ પડતો સારું, કારણ કે ધંધો ઓછો છે, કઈ મજા નથી આવતી।
1: ના ના, તે હવે ચાલુ થઈ જ જશે વરસાદ,
0: હમણાં રતારું 10 કિલો પડેલું છે, આજે સવારે જ લાવ્યા।
1: વરસાદ પડે ને તમારી ગાડી ભાગે એકદમ,
0: એવું છે એવું છે।
1: ચટણી કઈ હમણાં બહુ પતલી કરી નાખી છે, એવી વાત મળી?
0: તમને સુરત એમ સુધી ખબર પડી ગઈ, એવું તો કોઈ ગલત બોલતું નથી,
1: એવું।
0: હા, ચટણી ડબલ માંગે છે।
1: અચ્છા
0: ભાઈ, અમને તમારી ચટણી સારી હોય તો કાકા જાડે થોડી વધારે દો ને, આ બધા ચટણી આપી દે ઘરા ખાતે કકલાક કરીએ જ નહીં, કે ઘરા કેટલે ભગવાન, આપણે એ લોકો નહીં હોય તો આપણે તો ધંધો ચાલે જ નહીં।
1: ના, બધા ગ્રાહકો કે પોઈનભાઈ એટલે પોઈનભાઈ। ચાલો આ વાત પર કયું ગીત વગાડું આજે?
0: આજે સંસાર પિક્ચર નું ગીત વગાડી દો, દેખી એ સંસાર હે એસકે વાલા સુપર હાર્મોનિયમ।
1: તમે કંસાર ક્યારે ખાધેલો?
0: સંસાર તો કંસાર, સંસાર ખાઈને મેં સંસાર માંડ્યો।
1: તે કઈ સાલમાં માંડેલો?
0: મેં 1993 માં ખાધેલો।
1: મજા છે ને હવે? કંસાર મીઠો જ છે ને એકદમ?
0: અરે એકદમ મીઠો છે, સંસાર ની અંદર બે છોકરા બે છોકરી, બસ શાંતિ,
1: બસ તો મોજ કરતા રહો, ગીત વગાડ દઉં તમારા માટે।
0: ઓકે ઓકે,
1: આવજો
0: આવજો।

0: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: आप सूरत में हो या सूरत से दूर,
2: सूरत FM 101.1 के आपके पसंदीदा कार्यक्रम
1: कभी नहीं रहेंगे आपसे दूर।
2: न्यूज ऑन एयर मोबाइल ऐप के जरिए
1: हमेशा आपके साथ। फैंटास्टिक फन फॉर फैमिली
3: 101.1 मेगाहर्ट्ज़ सूरत FM।
4: हेलो सूरत
5: FM स्पीकिंग,
4: दिलीप भाई बोलू।
5: दिलीप भाई क्या थी?
4: हाँ इसमें काम करे जे पर लंच पर चल फोन करो ड्राइव मारी ले लागी गयो रोला जाए चालू बात करी।
5: हीरा मा छो?
4: हाँ हीरा मा जो रशियन मा बैठ रही हूँ। हाँ तो नेक पर लंच पर तुम्हारा फोन करो लागी गयो।
5: हारू फोन करो लागी गयो नसीबदार।
4: हाँ लागी गयो तरह लागी गयो हमारो काम दे गयो तो आता लागे रो लगता नहीं हम लोग के रिदो।
5: बाकी दिलीप भाई हूँ जो बीजू नवा जूनी कही મજા આવે ને બધા ને હાથે
4: સારું લાગે હવે ઘરમાં વિવાહ કરતા અહીંયા કામ કરવા એટલે રોજ રોજ સારું જોયે એમ।
5: તમે કયા ગામના?
4: અમે સુરત જ છો।
5: પ્રોપર સુરતી?
4: હા પ્રોપર સુરતી।
5: સુરતમાં ક્યાં ક્યાં ફર્યા તમે?
4: સુરતમાં બધી જગ્યા ફર્યા, ડુમ્મસ છે, ઉપરાત છે, અમે આશાપુરીમાં આશાપુરીમાં રહેવાનું છે, કમરોલી પુલ, કમરોલી પુલ આશાપુરીમાં।
5: તો આજે ગીત કયું સાંભળવાના?
4: મોરા પિક્ચર છે ને સીત સીત બરસા પાણી ની આગ લગાઈ એ ગીત
5: તો મૂકી દો એ ગીત।
4: હા તો એ ગીત મૂકજો, અમારો ડાન્સ છે, અમારો ડાન્સ સ્ટેજ પર
5: તો હું ગીત ચાલુ કરું તમે ડાન્સ ચાલુ કરો।
4: હા તો તમે મૂકો ચાલુ કરીએ।
5: ઓકે આવજો
4: બાય બાય।

0: સુરતબેન.
1: સુરત FM સ્પીકિંગ.
0: નંદુભાઈ બોલું, ચલથાણથી.
1: હા નંદુભાઈ બોલો.
0: તમે કોણ બોલો?
1: સુરત FM.
0: હા નીરવ પટેલ. બરાબર બરાબર. બહુ જ વખત તે તમારી સાથે વાતચીત.
1: ફરમાવો નંદુભાઈ.
0: બસ આનંદ મંગલ. તમે કહો.
1: અમે બી એકદમ મોજમાં છીએ.
0: બસ મોજમાં જ છીએ.
1: બહુ ઠંડી લાગે છે મને તો.
0: ઠંડી લાગે છે?
1: હા
0: તો પંખો લઈ જાઓ મારી પાસેથી.
1: એવું?
0: બોલો નીરવ ભાઈ.
1: બસ આજે શું બનાવ્યું ઘરે?
0: આજે સેવ ટમેટાનું શાક છે.
1: શાકભાજી લેવા તમે જાઓ?
0: ના મારી ઘરવાળી જ જાય ને, ઘરવાળી જ બનાવે. હું આંખેથી જરા મને નથી દેખાતું. દુકાન હતી, દુકાન થી ભાડે આપી દીધી.
1: આંખની તકલીફ અચાનક થઈ ગઈ?
0: એ મને ડ્રીલ મશીન વાગેલું. એક આંખમાં તકલીફ થઈ, બીજા આંખમાં બી એવી રીતના ઓપરેશન કરાવી. પછી કઈ સક્સેસ ની થોડી વાર દેખાયું, પાછું ખરાબ થઈ ગયું. ડોક્ટર નું કેવું છે કે તમારી નસો બધી કમજોર થઈ ગઈ, હવે કઈ થાય? કેટલી જગ્યાએ બતાવ્યું, અમદાવાદમાં બતાવ્યું, પુના મહારાષ્ટ્રમાં બતાવ્યું, ઘણી જગ્યાએ બતાવ્યું.
1: કઈ નઈ, હવે તમારું કામ તો બધું જાતે કરી શકો ને?
0: હા કરી શકું છું. બીજી ભગવાનની દયા જ છે, જે છે તે.
1: બસ બસ.
0: કેવું ને, ભગવાનને એમ ઈચ્છા છે કે હવે તમારે જોવા જેવું કઈ નથી, એટલે તમારી નજર લઈ.
1: ના પણ તમે મનથી તો બધાને જોઈ શકો છો ને?
0: હા હા જોઈ શકો. ને મારી ઘરવાળી મને મારું ધ્યાન બરાબર રાખે છે. રાધિકા છે, એ બનાવવા જ જાય છે, ભોજન બનાવવા જ જાય છે. મારા મિત્રોના નામ લેવા માંગુ છું. પછી તમે મારું ગાયન મૂકજો, પેલું કનૈયાલાલ કરીને અમારા મિત્ર છે, એક રિક્ષા વાળા લક્ષ્મણસિંહજી, ને આ બધા મિત્રો છે અમારા.
1: ઓકે, તો આપના બધા માટે ગીત સંભળાવી દઉં?
0: હા, અને આવો કોઈ વાર તો આવજો. આ બધું ચાલો, ધન્યવાદ. જય ગુરુદેવ.

0: હેલો સુરત એફએમ સ્વીગિંગ ફોનિંગ પ્રોગ્રામમાં આજે જે સોંગ એન્જોય કર્યા તેની ડિટેલ જાણી લઈએ. પહેલું ગીત આપણે એન્જોય કર્યું સલામ રોકી, KGF મૂવીનું આ સોંગ. વિજય પ્રકાશ, મોહન ક્રિષ્ના, સંતોષ વેંકી, રણજીત ઉન્ની, બલરાજ, જગદીશ કુમાર, KH શ્રીનિવાસ અને વિજયનો અવાજ. ત્યાર પછીનું ગીત 1942 અ લવ સ્ટોરી મૂવીનું સોંગ, કુમાર સાનુ અને કવિતા કૃષ્ણમૂર્તિનો અવાજ, રાહુલ દેવ બર્મનનું સંગીત, ગીતકાર જાવેદ અખ્તર. ત્રીજું ગીત આપણે એન્જોય કર્યું આહિસ્તા આહિસ્તા મૂવીથી, સ્વર આશા ભોંસલેનો, મ્યુઝિક ખયામનું, લિરિક્સ નિદા ફાઝલીના. ચોથું ગીત આપણે એન્જોય કર્યું આદિપુરુષ મૂવીથી, સચેત અને પરંપરા ટંડનનો અવાજ, મ્યુઝિક સચેત એન્ડ પરંપરા, લિરિક્સ મનોજ મુંતશીર. પાંચમું ગીત આપણે એન્જોય કર્યું જોધા અકબર મૂવીથી, વોકલ બાય બેલા, મ્યુઝિક AR રહેમાન, લિરિક્સ જાવેદ અખ્તર. છઠ્ઠું ગીત આપણે એન્જોય કર્યું સંસાર મૂવીનું, SP બાલાસુબ્રમણ્યમનો અવાજ, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત, ગીતકાર આનંદ બક્ષી. સાતમું ગીત મોહરા ફિલ્મથી, ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં આપે સાંભળ્યું. સંગીતથી સજાવ્યું હતું વિજુ શાહે, ગીત લખ્યું હતું આનંદ બક્ષીએ. અને આઠમું ગીત આપણે એન્જોય કર્યું લાવારીસ મૂવીથી, અમિતાભ બચ્ચનનો સ્વર, કલ્યાણજી આનંદજીનું સંગીત, ગીતકાર હરિવંશ રાય બચ્ચન.
1: તો દોસ્તો, આ સાથે જ ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ અહીં સમાપ્ત થાય છે. આજનો કાર્યક્રમ પ્રસ્તુત કરી રહ્યા હતા નીરવ પટેલ. 101.1 સુરત FM આપે ટ્યુન કર્યો છે. સવારના 11 વાગી ગયા છે. બસ થોડી જ વારમાં આપનો ફેવરેટ પ્રોગ્રામ સુરતી સે ઝરમાણી શો.
2: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.
3: फैंटास्टिक फन फॉर फैमिली.
1: ચાર મહિનાથી ગરમીથી પરેશાન અને કાગડોળે વરસાદની રાહ જોઈ રહેલા તમામ શ્રોતાઓનો, ખાસ કરીને ભારે ગરમી વચ્ચે સર્વાઈવ કરી રહેલા ગુજરાત અને સુરતના શ્રોતાઓનો સુરતી સિઝલરના કુલ કુલ ગીતો માણવા માટે સ્વાગત કરે છે આપની રેડિયો દોસ્ત નઝરીન મંસૂરી. દોસ્તો, કોઈની રાહ જોવી કેટલી અઘરી હોય છે તે તો આપણને આ વરસાદે અહેસાસ કરાવી દીધો. બહુ માન મંગાવે છે, પણ હવે લાગે છે કે થોડીક જ દૂર છે બસ, અને હવે આવી જ રહ્યો છે. એક બે દિવસથી આ વરસાદ વાદળોનો નાનકડો સ્ટાફ તો મોકલી જ રહ્યો છે. અપેક્ષા છે કે હવે જલ્દી તે વાદળોની આખી ફોજ લઈને તૂટી પડશે. તો બસ, આવી જ આશા અને અપેક્ષા સાથે શરૂ કરીએ સુરતી સિઝર કાર્યક્રમ. આપે ટ્યુન કરી છે 101.1ની ફ્રીક્વન્સી. સ્ટુડિયોની વોલ ક્લોકમાં સમય થયો છે 11:02:18. તો પછી રાશેની જોવાની હાજર છે આપની આરજે નાઝ કરવા સુરતી સિઝલરનો મ્યુઝિકલ ધમાકેદાર આગાઝ.

આ મજેદાર મ્યુઝિકલ સોંગ સાથે જ સૂટ ઇઝ સિઝર કાર્યક્રમની શરૂઆત આપણે કરી. ફિલ્મ હતી વોન્ટેડ, સ્પેનિશ વોકલ હતું સુઝેનનું અને આ ગીતને ગાયો હતો સુમૈયા રાવ, ઋષિકેશ, નિકિતા નિગમે. સંગીત હતું સાજિદ વાજિદનું અને લિરિક્સ હતા વાજિદ અને શબ્બીર અહેમદના. મિત્રો, આપણે આજે જે સુવિધાઓ અને સાધનો જીવીએ છીએ ને તેમાં સૌથી મોટો ફાળો એન્જિનિયરિંગ અને વિજ્ઞાનનો છે, જેના વગર આપણે આપણા જીવનની કલ્પના પણ ન કરી શકીએ. એન્જિનિયરિંગ ક્ષેત્રમાં થયેલા ફેરફારોથી આપણને સરળ જીવન જીવવાનો, સારા ઘરોમાં રહેવાનો અને પરિવહનના સારા સાધનોનો ઉપયોગ કરવાનો લાભ મળી રહ્યો છે. એ વાત અલગ છે કે આજે પણ કેટલાક લોકો એન્જિનિયરિંગને પુરુષ પ્રભુત્વ ધરાવતું ક્ષેત્ર માને છે, પણ આજે એન્જિનિયરિંગમાં મહિલાઓના યોગદાનને યાદ કરવાનો દિવસ છે. તેનું કારણ છે આજે છે આંતરરાષ્ટ્રીય મહિલા એન્જિનિયરિંગ દિવસ. આ દિવસ વિશ્વભરમાં મહિલા એન્જિનિયરોની ઉત્કૃષ્ટ સિદ્ધિઓની ઉજવણી કરે છે. મિત્રો, એક સમય એવો હતો કે યુવતીઓ સાયન્સ લઈને મેડિકલ ક્ષેત્રમાં જવાનું પસંદ કરતી હતી. એન્જિનિયરિંગ ક્ષેત્રમાં યુવતીઓનું રુઝાન થોડું ઓછું હતું, પરંતુ હવે એન્જિનિયરિંગ મહિલાઓની પસંદ બન્યું છે અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં મહિલાઓ મોટી સફળતાઓ પણ મેળવી રહી છે. ત્યારે જાણીશું કે આ દિવસની શરૂઆત ક્યારથી અને કેવી રીતે થઈ. પણ હવે જ્યારે મહિલાઓની વાત છે, મહિલાઓના કેરિયરની વાત છે, તો ચાલો આ મજેદાર ગીત આપને સંભળાવું છું. જબ તક હૈ જાન ફિલ્મથી નીતિ મોહને આ ગીતને ગાયું છે. એ આર રહેમાનનું સંગીત છે અને ગુલઝારના લિરિક્સ છે.

સો ફ્રેન્ડ્સ, આ જુનૂનથી ભરેલું ગીત આપે સાંભળ્યું અને આપણે વાત કરી રહ્યા હતા આંતરરાષ્ટ્રીય મહિલા એન્જિનિયરિંગ દિવસની. યુકેમાં 2014માં મહિલા એન્જિનિયરિંગ સોસાયટી WAS દ્વારા તેની 95મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા એન્જિનિયરિંગ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. તેને 2016માં યુનેસ્કોનું સમર્થન મળ્યું. 2017માં તે આંતરરાષ્ટ્રીય મહિલા એન્જિનિયરિંગ દિવસ બન્યો. દોસ્તો, પ્રથમ વિશ્વયુદ્ધ સુધી ફેલાયેલ એન્જિનિયરિંગના કામ કરતી મહિલાઓનો ઇતિહાસ સમૃદ્ધ અને ખૂબ જ રસપ્રદ છે. દિલચસ્પ વાત એ છે કે આ દિવસની સ્થાપના જે મહિલા એન્જિનિયરિંગ સોસાયટી દ્વારા કરવામાં આવી હતી તે એક ચેરિટી છે જે પ્રથમ વિશ્વયુદ્ધના અંત પછી 1919માં શરૂ થઈ હતી. કારણ કે ઘણી મહિલાઓએ સંઘર્ષ દરમિયાન એન્જિનિયરિંગની નોકરીઓ લીધી હતી અને ત્યારબાદ તે એન્જિનિયરિંગ કરીને પોતાનું કામ ચાલુ રાખવા માંગતી હતી.

મિત્રો, આંતરરાષ્ટ્રીય મહિલા એન્જિનિયરિંગ દિવસનો મુખ્ય ઉદ્દેશ એન્જિનિયરિંગના અભ્યાસમાં મહિલાઓના પ્રવેશ, નોકરીઓમાં શ્રેષ્ઠ તક તેમજ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કૌશલ્ય ધરાવતી મહિલાઓના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. તો જે યુવતીઓ એન્જિનિયરિંગ ક્ષેત્રે અભ્યાસ કરી રહી છે કે કામકાજમાં પોતાનું કૌશલ્ય દર્શાવી રહી છે તેને આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. ફરી એક સરસ મજાનું ગીત આ મહિલાઓ માટે સાંભળીએ. હાઈવે ફિલ્મથી આ ગીત છે, એ આર રહેમાનના સ્વર છે. એ આર રહેમાનનું સંગીત અને ઇરશાદ કામિલ.

0: સુરતી સિઝર કાર્યક્રમ આપ માણી રહ્યા છો 101.1 સુરત એફએમ પર. કાર્યક્રમમાં લઈએ એક નાનકડો વિરામ.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: હર બુધવાર ઓર શનિવાર શામ 7 બજે સુનિયે વિશેષ જયમાલા, જિસકે પ્રાયોજક હૈ
3: સુબહ જલાઓ શામ જલાઓ
4: દેવ દર્શન થુ.
5: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
6: 101.1 MHz.
7: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
8: હા, સુરત એફએમ.
7: કોણ બોલો?
8: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
7: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
8: ચાલે રાખે બેન, બહુ મજા નથી આવતી.
7: ચલવો નહીં, ધમધમાત દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર.
6: સુરત એફએમ.
7: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.
6: સુરત એફએમ.
0: તો દોસ્તો, આ નાનકડા વિરામ બાદ સ્વાગત છે ફરી એકવાર આપનું સુરતી સિઝર કાર્યક્રમમાં. હું છું આપની રેડિયો દોસ્ત નઝરીન મંસૂરી અને આપ છો 101.1 સુરત એફએમ પર. મિત્રો, કોઈ વિવાહિત મહિલા માટે સૌથી વધુ દુઃખદાયી હોય છે તેના પતિને ગુમાવી દેવું. પતિ વગરનું જીવન કેવું હોય તે એ જ જાણી શકે જે આ દુઃખમાંથી પસાર થાય છે. ઘણા લોકો એવા હશે જેમણે નાની ઉંમરમાં પોતાના પિતાને ગુમાવી દીધા હશે, અને ત્યારબાદ તેમની માતાએ કઈ રીતે તેમનો ઉછેર કર્યો એ અહેસાસ ફક્ત જે તે વ્યક્તિ જ વર્ણવી શકે. જો કે એક સારી વાત એ છે કે આજે વિધવા મહિલાઓનું જીવન પહેલાં કરતાં સરળ બન્યું છે. સમાજ તેમને ખુલ્લા દિલથી પોતાનું જીવન સારી રીતે જીવવા માટે પ્રોત્સાહિત કરવા લાગ્યું છે. આપણે સૌએ ફિલ્મોમાં એક કુરિવાજો જોયા છે જ્યાં વિધવા મહિલાઓ પર અત્યાચાર થતા, તેમનું મુંડન કરાવી દેવાતું, તેમને ફક્ત સફેદ અથવા ભૂરા કલરના કપડાં પહેરાવાતા. બની શકે કે આવી કુરીતિ આજે ઇન્ટિરિયર ગામડાઓમાં હોઈ શકે, પણ મોટાભાગનો સમાજ આ કુરીતિથી આઝાદ થઈ ગયો છે તે ખૂબ જ ખુશીની વાત છે. દોસ્તો, આજે આ વાત હું એટલા માટે કરી રહી છું કારણ કે આજે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ છે. આ દિવસ ફક્ત કેલેન્ડરની એક તારીખ નથી, પણ વિધવા મહિલાઓને એ ભરોસો અપાવવાનો દિવસ છે કે સમાજ તમારી પડખે ઊભો છે. મિત્રો, આ આંતરરાષ્ટ્રીય દિવસની શરૂઆત ક્યારે અને કઈ રીતે થઈ તે અંગેની વાત પણ જાણવી તમારા માટે દિલચસ્પ હશે. તે વાત કરીએ તે પહેલાં સમગ્ર વિડો મહિલાઓ કે જે પોતાનું જીવન હિંમત ભેર જીવી રહી છે તેમને આ ગીત સમર્પિત કરીએ. ડોર ફિલ્મથી આ ગીત છે શફકત અમાનત અલી ખાનના સ્વરમાં.

ખૂબ મજાનું આ ગીત આપણે ડોર ફિલ્મથી સાંભળ્યું. ફ્રેન્ડ્સ, આપણે વાત કરી રહ્યા હતા આંતરરાષ્ટ્રીય વિધવા દિવસની. આંતરરાષ્ટ્રીય દિવસ વિધવા મહિલાઓનું સન્માન કરવાનો છે. સોશિયલ મીડિયા પર તેઓને ટેકો આપવાથી લઈને વિધવાઓને ટેકો આપતી સંસ્થાઓને સ્વયંસેવા અથવા દાન આપવા સુધી દરેક ક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિવિધ પરિસ્થિતિઓનો સામનો કરતી વિધવા મહિલાને આપણે શું

મદદ કરી શકીએ છીએ તે વિશે વિચારવાનો આ દિવસ છે. અને કદાચ સૌથી અગત્યનો તેઓનો વ્યક્તિગત સંપર્ક કરવાનો દિવસ છે, જેથી આર્થિક તકલીફ, માનસિક પીડા, ગરીબી, અન્યાય અને સામાજિક બહિષ્કાર સામેની લડાઈનો સામનો કરતી મહિલાઓને હિંમત અને મદદ આપી શકાય. તમને જણાવું કે આ દિવસ લુમ્બા ફાઉન્ડેશને એક મિશન સાથે શરૂ કર્યો હતો. 23 જૂન 1954 એ દિવસ છે જ્યારે લુમ્બા ફાઉન્ડેશનના સ્થાપકની માતા વિધવા બન્યા હતા. આ કારણને વધુ હૃદયસ્પર્શી બનાવવા માટે તેઓએ આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ માટે આ તારીખ પસંદ કરી. આમ કરીને તેઓએ એક એવો દિવસ બનાવ્યો જે ફક્ત કેલેન્ડર પર જ ચિહ્નિત નથી, પરંતુ ઘણા લોકોના હૃદયમાં હવે કોતરાઈ ગયો છે. દોસ્તો, 2010માં સંયુક્ત રાષ્ટ્રએ 23 જૂનને સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ તરીકે માન્યતા આપી. તમને જણાવી દો કે આ દિવસની આ વર્ષની એટલે કે 2026ની થીમ છે વિધવાઓ માટે ન્યાય, ગરિમા અને આર્થિક સશક્તિકરણ. તો દોસ્તો, તમે પણ તમારી આસપાસ રહેતી આવી વિધવા મહિલાઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવવા અને તેમને સમાજની મુખ્ય ધારામાં જોડીને ગર્વભેર જીવન જીવવા પ્રેરિત કરવાના પ્રયાસ કરો તેવી અપેક્ષા છે. તો ચાલો સુરતી સિઝરમાં આગળ વધીએ અને સંભળાવું છું તમને આ સરસ મજાનું ગીત.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
3: સુરત FM પર તો ગુઝરા હુઆ જમાના આતા હૈ બાર બાર, થઈ જાઓ સવાર સુરીલા સમયની પાંખો પર, કરીએ ગુઝરા હુઆ જમાનાની સુરીલી સફર.
4: સોમવાર થી શુક્રવાર
3: સાંજે 6 કલાકે
5: ઓન સુરત FM 101.1 તેમજ ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર ઉપલબ્ધ.
2: કીજીએ સુરત FM કે સાથ અપની દિલ કી બાત.

મિત્રો, આ ગરમી દિવાળીએ તો જાણે કે હદ વટાવી દીધી છે. જૂનની શરૂઆતમાં જ ધમધમાટી બોલાવતી આ વર્ષારાનીને કેવી પકડી અને જકડી રાખી છે કે વર્ષારાની હવે તો કંટાળી છે તેનાથી. અને હવે તો તેણે નક્કી કરી લીધું છે કે બસ હવે હું કોઈનાથી નહીં બંધાઉં, હવે તો મારે મારા કામે લાગવું જ છે અને મન મૂકીને વરસવું છે. તો આ ગરમી દિવાની અને વર્ષારાનીની લડાઈમાં પીસાઈ રહેલા આપણે સૌ બસ એટલું જ કરી શકીએ કે હવે આમ ખેંચતાણ બંધ કરો અને પોતપોતાની ડ્યુટી નિભાવો તેવું એમને સમજાવી શકીએ. દોસ્તો, આ ગરમી દિવાનીએ પણ સમજવું જોઈએ કે મારી 4 મહિનાની ડ્યુટી પૂરી થઈ ગઈ છે એટલે હવે હું ઘરે પાછી જાઉં. અને વર્ષારાનીએ પણ થોડા મક્કમ થવાની જરૂર છે કે મારી ડ્યુટીનો ટાઈમ થયો છે એટલે કોઈના રોકાવાથી હું હવે રોકાવાની નથી. તો બસ આપણે એટલું જ કહીએ કે વર્ષારાની તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. તો ચાલો કાર્યક્રમમાં આગળ વધીએ અને મસ્ત મજાનું પુકાર ફિલ્મનું આ ગીત આપને સંભળાવું છું. ઉદિત નારાયણ અને કવિતા કૃષ્ણમૂર્તિના ખૂબ જ મજેદાર સ્વર છે. એઆર રહેમાનનું ખૂબ જ સરસ સંગીત અને મજરૂ સુલતાનપુરી અને જાવેદ અખ્તરની શબ્દ રચના.

0: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: दोस्तों, कल्पना करो कि जो सफाई कर्मचारी पोतानी फरज ना बजावे, जो शिक्षक ज्ञान ना आपे, अथवा पुलिस आपकी सुरक्षा ना करे, फायर ब्रिगेड एम्बुलेंस समय सर ना पहुंचे, स्वास्थ्य कर्मी योग्य सेवा ना आपे, तो लोगों ना जीवन पर केवी असर पड़े। मित्रों, जाहिर सेवा मात्र एक नौकरी नहीं, परंतु समाज प्रत्येनी एक जवाबदारी छे। जारे कोई सरकारी कर्मचारी, शिक्षक, डॉक्टर, पुलिसकर्मी, अग्निशामक दड़ोना जवानों के सफाई कर्मचारी पोतानी फरज निष्ठापूर्वक बजावे छे, त्यारे समाज वधु सुरक्षित, स्वस्थ अने सशक्त बने छे। अने साची जाहिर सेवा एटले ज्यां फरज करता पहला मानवता आवे, ज्यां होद्दा करता पहला जवाबदारी आवे, अने ज्यां सत्ता पहला सेवा आवे। આજે જાહેર સેવાની વાત હું એટલા માટે કરી રહી છું કારણ કે આજે છે 23 જૂન જાહેર સેવા દિવસ, એટલે કે પબ્લિક સર્વિસ ડે। સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 23 જૂનના રોજ જાહેર સેવા દિવસ ઉજવવામાં આવે છે। તેનો હેતુ છે એવા કર્મચારીઓનું સન્માન કરવું જેઓ પોતાના કાર્ય દ્વારા લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે। દોસ્તો, આ દિવસની ઉજવણી ક્યારથી શરૂ થઈ તે અંગેની દિલચસ્પ વાત કરીશું, પરંતુ જ્યારે જાહેર સેવાની વાત કરી છે તો એવા જ લોકોની વાત અને તેઓને આ ગીત ડેડિકેટ કરીએ કે જેઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે। ક્રિશ 3 ફિલ્મથી આ ગીત આપને સંભળાવું છું। સોનુ નિગમના સ્વર છે, સાથે છે શ્રેયા ઘોષાલ। રાજેશ રોશનનું સંગીત છે અને સમીર અંજારના લિરિક્સ છે।

તો દોસ્તો, આપણે વાત કરી રહ્યા હતા પબ્લિક સર્વિસ ડેની. 2002માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા સ્થાપિત આ ખાસ દિવસ શાસન અને લોકશાહીને વધારવામાં જાહેર સેવકોની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડે છે. સફાઈ કામદારો, અગ્નિશામકોથી લઈને અમલદારો સુધી પોલીસ, સ્વાસ્થ્ય સેવા અને જાહેર વ્યવસ્થા સાથે જોડાયેલા દરેક મહેનતુ વ્યક્તિઓ જાહેર વિશ્વાસ મેળવવા અને સમાજ જીવન સુધારવા માટે પ્રામાણિકતાથી પોતાનું યોગદાન આપી રહ્યા છે. મિત્રો, જાહેર સેવાનો ઇતિહાસ સદીઓ જૂનો છે, જેમાં 1757માં બેન્જામિન ફ્રેન્કલિન દ્વારા પ્રથમ કચરો સંગ્રહ કરીને શેરી સફાઈની સેવાથી આ સેવા શરૂ કરી હતી. આ દિવસ આપણને જાહેર સેવામાં કારકિર્દી બનાવવા માટે, તેને ઓળખવા, પ્રશંસા કરવા અને તેના પર વિચાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે. દોસ્તો, યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ એવોર્ડ્સ જેવા પુરસ્કારો જાહેર સેવામાં અસાધારણ સમર્પણ અને નવીનતાનું સન્માન કરવા માટે આપવામાં આવે છે, જે જાહેર સેવકોના ઉત્સાહને વધારે છે. દોસ્તો, દરેક જાહેર સેવક આપણા સમાજનો એક ખૂબ જ મજબૂત આધારસ્તંભ છે, તેવું કહેવું ખોટું નથી. તો ચાલો આજના દિવસે આપણે પણ એક સંકલ્પ કરીએ, જે સેવા આપણને મળે છે તેનું સન્માન કરીશું, નિયમોનું પાલન કરીશું અને જ્યાં શક્ય હોય ત્યાં સમાજ માટે પોતાનો નાનકડો ફાળો આપીશું. તો ચાલો આ જાહેર સેવકો માટે વધુ એક સોંગ ડેડિકેટ કરીએ. સેમ બહાદુર ફિલ્મથી આ ગીત છે. શંકર મહાદેવનનું સંગીત સાથે છે શંકર અહેસાન લોય. ગુલઝારના લિરિક્સ છે.

યસ ફ્રેન્ડ્સ, તો સૂટી સિઝર કાર્યક્રમમાં આજે આપણે ગરમીને બેક ટુ પેવેલિયન જવાની અને વર્ષા રાનીને જલ્દીથી પધારવા માટે ઇન્વિટેશન આપ્યું, સાથે આંતરરાષ્ટ્રીય મહિલા એન્જિનિયરિંગ દિવસ, આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ અને જાહેર સેવા દિવસ એટલે કે પબ્લિક સર્વિસ ડેની વાતો કરી. તો આ સાથે જ સુરતી સિઝર કાર્યક્રમ સમાપ્ત કરવાની આપની રેડિયો દોસ્ત નઝરીન મંસૂરીને અનુમતિ આપો, પણ ફરી મળવાના વાયદા સાથે. ફિર મિલેંગે, ટિલ ધેન ગુડ બાય. બપોરના 12 વાગી ચૂક્યા છે, થોડી જ વારમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર.

0: विविध भारती पर आ रहे हैं साहित्य जगत के जाने माने लेखक हरिशंकर राठी, आपसे साझा करेंगे अपनी लेखन यात्रा।
1: किशोरावस्था से ही मैं कहीं न कहीं अपनी भाषा में व्यंग का प्रयोग करता था। हास्य भी मेरे अंदर था और मैं बहुत विनोद किया करता था। जो स्वाभाविक रूप से मेरे व्यंग निकलते थे किसी मुद्दे पर, वो कुछ लोगों ने कहा कि आप तो बड़ा अच्छा व्यंग बोल लेते हैं। ये बड़े मजे की बात है कि बाद में चल करके व्यंग मेरी प्रमुख विधा हो गई।
0: तो सुनना न भूले कार्यक्रम आज के मेहमान 1 जुलाई शाम 4 बजे सिर्फ विविध भारती पर। और अब आज का यादों की महफिल कार्यक्रम समाप्त होता है।
2: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો। ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ। આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો। હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
3: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
4: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય।
3: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય। અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે: લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે, અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને। એકદમ સિમ્પલ।
5: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો।
6: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી।
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ।
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે।
5: એટલે?
3: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ, અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ।
5: આપનું શહેર સ્વચ્છ શહેર। સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી।

0: रात को हवाई यात्रा की सुविधा पहली बार मिली है।
1: શ્રી મોદીએ કહ્યું કે વૈશ્વિક પડકારો છતાં ભારત અભૂતપૂર્વ તકના સમયગાળામાં પ્રવેશી રહ્યું છે. તેમણે દેશના યુવાનો, ઉદ્યોગ સાહસિકો, નવીનતાઓ અને સ્ટાર્ટઅપ્સને ઉભરતી તકોનો લાભ લેવા અને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપવા હાકલ કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં બીજા નાગરિક સન્માન સમારોહ દરમિયાન 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે, જેમાં 2 પદ્મવિભૂષણ, 7 પદ્મભૂષણ અને 56 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. સાંભળીએ એક અહેવાલ.
2: इस वर्ष केंद्र सरकार ने कुल 131 पद्म पुरस्कारों की घोषणा की है. आज राष्ट्रपति 65 विशिष्ट हस्तियों को पद्म पुरस्कारों से सम्मानित करेंगी. इनमें टेनिस के दिग्गज विजय अमृतराज, अभिनेता में मूती, गायिका अलका याग्निक और भारतीय क्रिकेट टीम के कप्तान रोहित शर्मा जैसी प्रमुख हस्तियां शामिल हैं. पद्म पुरस्कार कला, साहित्य, शिक्षा, खेल, चिकित्सा, सामाजिक कार्य, विज्ञान, लोक प्रशासन तथा व्यापार और उद्योग सहित विभिन्न क्षेत्रों में उत्कृष्ट और विशिष्ट योगदान को मान्यता देने के लिए प्रदान किए जाते हैं. सौम्य शरण, आकाशवाणी समाचार, दिल्ली.
1: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આજે નવા સુરક્ષા જોખમો અને પડકારોથી વાકેફ રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. નવી દિલ્હીમાં 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં બોલતા શ્રી ડોભાલે કહ્યું કે બિનપરંપરાગત જોખમો રાષ્ટ્રીય સરહદ પાર કરી ગયા છે. તેમણે નવીન વિક્ષેપકારક તકનીકો, આતંકવાદના વધુ છુપાયેલા પ્રકારો, સાયબર જોખમો વધુને વધુ ડિજિટાઇઝ્ડ થઈ રહ્યા હોવા પર ભાર મૂક્યો હતો. 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક દરમિયાન ચર્ચા બિનપરંપરાગત સુરક્ષા પડકારો પર કેન્દ્રિત રહેશે તેમ તેમણે જણાવ્યું હતું. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ભારત બ્રિટન વ્યાપક આર્થિક અને વેપાર કરાર ભારતીય ખેડૂતો, માછીમારો, કારીગરો અને નાના વ્યવસાયોને વૈશ્વિક સ્તરે સમૃદ્ધ બનવા અને રોજગાર સર્જનને વેગ આપવામાં મદદરૂપ બનશે. એક લેખમાં તેમણે કહ્યું કે 15મી જુલાઈથી અમલમાં આવનાર આ કરાર બ્રિટનમાં ભારતીય માલસામાન માટે વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક બજાર પહોંચ પ્રદાન કરશે. 99% ટેરિફ સમાપ્ત થઈ જશે અને નિકાસમાં વધારો થશે. કેન્દ્રીય લઘુમતી બાબતો, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયને કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાત્કાલિક અસરથી શ્રી કુરિયનનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમેરિકાએ ભારતના M777A2 અલ્ટ્રાલાઇટ હોવિત્સર માટે 230 મિલિયન US ડોલરના પેકેજની જાહેરાત કરી છે. ભારતમાં યુએસ એમ્બેસેડર સર્જીઓ ગોરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ભારત અને યુએસ વચ્ચે સંરક્ષણ ભાગીદારી સતત વધી રહી છે અને પ્રસ્તાવિત વેચાણ પૂર્ણ થવાના આરે છે. મણિપુરના કાંગપોકપી જિલ્લામાં તપાસ અભિયાન દરમિયાન સુરક્ષાદળોએ મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર ગઈકાલે લેઇલોન વોઇફેઈ ગામ અને આસપાસના વિસ્તારોમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મણિપુર પોલીસ, કેન્દ્રીય અનામત પોલીસ દળ, કોબ્રા બટાલિયન અને સેનાના કર્મચારીઓ સામેલ હતા. 3 દિવસ સુધી ચાલેલા તપાસ અભિયાન દરમિયાન સુરક્ષાદળો અને સશસ્ત્ર આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષાદળો દ્વારા 17 બંદૂક અને AK-47 રાયફલ સહિત 40 હથિયારો જપ્ત કરાયા હતા. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિએ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને એક સ્વપ્નદ્રષ્ટા નેતા, પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને કટ્ટર દેશભક્ત ગણાવ્યા. તેમણે કહ્યું કે ડોક્ટર મુખર્જીએ નિર્ભયતાથી દેશની એકતા અને અખંડિતતાને સમર્થન આપ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ દેશના વિકાસ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમણે કહ્યું કે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની અતૂટ શ્રદ્ધા, જાહેર જીવનમાં હિંમત અને રાષ્ટ્રીય હિત પ્રત્યેની પ્રતિબદ્ધતા પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. શિક્ષક ભરતી પરીક્ષામાં છેડછાડના કથિત કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED ની ચેન્નાઈ, તિરુચિરાપલ્લી, કોઇમ્બતુર અને મદુરાઈમાં 18 જગ્યા પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. ED એ જણાવ્યું કે આ કાર્યવાહી CBI દ્વારા 2017માં નોંધાયેલી FIR પર આધારિત છે. પોલીસે 2021માં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇબોલાના સંક્રમિત કેસોની સંખ્યા 1000થી વધુ થઈ છે. દેશના આરોગ્ય અધિકારીએ 267 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે.

0: કુલ 371 દર્દીઓ ક્વોરન્ટાઇન અથવા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યારે 112 લોકો સ્વસ્થ થયા હતા. રવિવારે કુલ 202 શંકાસ્પદ કેસ નોંધાયા હતા, જેમાં 60 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. એકંદરે મૃત્યુદર 25.5% હતો. પુષ્ટિ થયેલા કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્વોન્ટમ ટેકનોલોજીમાં અમેરિકાનું નેતૃત્વ સુનિશ્ચિત કરવાના હેતુથી 2 એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. વ્હાઇટ હાઉસમાં બોલતા શ્રી ટ્રમ્પે કહ્યું કે પ્રથમ ઓર્ડર મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક ગણતરી કરવા સક્ષમ ક્વોન્ટમ કમ્પ્યુટર વિકસાવવા માટેનો રાષ્ટ્રીય પ્રયાસ છે. તેનો હેતુ આગામી 5 વર્ષમાં ક્વોન્ટમ સક્ષમ સેન્સર અને નેટવર્ક્સને આગળ વધારવાનો છે. બીજો ઓર્ડર ફેડરલ એજન્સીઓને 2031 સુધીમાં ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફીમાં પરિવર્તિત કરશે. ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં અલ્જેરિયાએ જોર્ડનને ગ્રુપ જેના મુકાબલામાં 2-1 પરાજય આપ્યો. અન્ય એક મેચમાં નોર્વેએ આજે ગ્રુપ આઈના મુકાબલામાં સેનેગલને 3-2 હરાવ્યું. ફ્રાન્સે આજે ગ્રુપ આઈના મુકાબલામાં ઇરાકને 3-0 હરાવીને નોકઆઉટ તબક્કામાં પ્રવેશ મેળવ્યો. દરમિયાન આર્જેન્ટિનાએ ગઈરાત્રે ઓસ્ટ્રિયાને 2-0 હરાવીને રાઉન્ડ ઓફ 32માં સ્થાન મેળવ્યું. આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસીએ 2 ગોલ કર્યા હતા. તેઓ વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ઝડપથી વિકસતા વિશ્વસનીય વૈશ્વિક શક્તિ બનવા પાછળ રાષ્ટ્ર પ્રથમનો સિદ્ધાંત પ્રેરક બળ રહ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. અમેરિકાએ ભારતના M777A2 અલ્ટ્રાલાઇટ હોવિત્સર માટે 230 મિલિયન $US પેકેજની જાહેરાત કરી. મણિપુરમાં તપાસ અભિયાન દરમિયાન સુરક્ષા દળોએ મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો. અને ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં અલ્જેરિયાએ જોર્ડનને અને નોર્વેએ સેનેગલને હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: Fantastic fun for family.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: સંભ્રાંત લોગો કો ધૂપ સે બચાને કે લિયે કુછ વિશેષ રંગ બિરંગી છત્રિયાં લેકર લોગ સાથ ચલતે હૈ. બિલકુલ સહી કહા એક શ્રોતા ને લિખા હૈ કે હમારે યહાં તો અભી બારિશ થોડી સી બૂંદે આઈ હૈ, દેખતે હૈ હમારે શહેર મેં કબ કબ ભીગતા હૈ તેજ બારિશ મેં. બિલકુલ ભીગેગા, થોડા સા ઉમીદ રખીએ ઓર બતાઈએ અપને શહેર કે બારે મેં કે આપ કૌન સે શહેર સે લિખ રહે હૈ ઓર વહાં બારિશ હુઈ કે નહીં, ઓર છત્રી સે જુડી કુછ યાદે આપકો લિખની હૈ કે આપકે જીવન મેં છત્રી કા ક્યા યોગદાન રહા હૈ ઓર કૌન સે ગીત હૈ વો જો આપકો પસંદ હૈ ઉનકે બારે મેં હમે બતાઈએ, અચ્છા લગેગા. एक श्रोता लिखते हैं कि बारिश और प्रणय का मोहक रिश्ता सदियों से चला आया है. महाकवि कालिदास के मेघदूत इस खंड काव्य में भी ये नाता दिखाई देता है. क्या बात है, हिंदी फिल्मों में भी बरसात और अनुराग भरा श्रृंगार हमेशा दिखाई देता है जो युवा दिलों को बेसुध बना देता है और आत्मिक आनंद देता है. बहुत सुंदर लिखा है आपने. और वहीं एक श्रोता लिखते हैं कि छाता और प्यार का नाता दिखाने वाले बहुत सारे गीत हैं. बिल्कुल, हमने आपके गीत पढ़े देखे हैं और बहुत सारे गीत हमारे गीतों से मिल रहे हैं. बधाइयां आपको बहुत बहुत. वहीं एक श्रोता लिखते हैं कि आप ही हैं जो बिना इबारत के सुरीला सफर

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌ ભણે સૌ આગળ વધેની નેમ સાથે આજથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો. મહેસાણાના વડનગરની બીએન હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 390 જેટલા બાળકોનું નામાંકન કરાવ્યું. આ પ્રસંગે તેમણે બાળકોના 100% નામાંકનથી શિક્ષણ સેવા યજ્ઞને વધુ વેગવાન બનાવવા આહવાન કર્યું. તેમણે કહ્યું કે દરેક બાળક શાળાકીય શિક્ષણ પૂરું કરે તે માટે સરકારની પ્રતિબદ્ધતાની સાથે વાલીઓની પણ એટલી જ જવાબદારી છે.
1: પહેલા શાળામાં 100 વિદ્યાર્થી દાખલ થાય તો ડ્રોપ આઉટ 37% શકાય, 37% છોકરાઓ તો પાછા ઘેર જતા રહ્યા હોય. આજે આ પ્રયત્નના હિસાબે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કારણે આજે આપણે એ ડ્રોપ આઉટ રેશિયો બે બાજુથી ફાયદા કર્યા છે. એક તો 100એ 100% નામાંકન થાય અને એ નામાંકન થયા પછી એમાં ડ્રોપ આઉટ 1%થી પણ ઓછો થયો છે, તે આપણા માટે આ માન્ય વડાપ્રધાનશ્રીની પહેલની મોટી સફળતા.
0: કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ કલા અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું. મુખ્યમંત્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિ અને સંચાલક મંડળના સભ્યો સાથે પણ બેઠક યોજીને શૈક્ષણિક ગુણવત્તા બાબતે પરામર્શ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે શાળાના પ્રથમ દિવસે બાળકોના ચહેરા પર જોવા મળતી ખુશી અને ઉત્સાહ એ જ શાળા પ્રવેશોત્સવ અભિયાનની સાચી સિદ્ધિ છે. ગાંધીનગર જિલ્લાના અડાલજની 3 સરકારી શાળાઓના કુલ 402 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવતા તેમણે આમ કહ્યું હતું. તેમણે વાલીઓને SMCના માધ્યમથી શાળાના વિકાસમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. કૃષિમંત્રી જીતુ વાઘાણી ગાંધીનગરની સેક્ટર 24 પ્રાથમિક શાળા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે બાળક ભણી ગણીને આગળ વધે તેના માટે આ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે.
2: ગુરુજનો શિક્ષકો જે પ્રકારે પ્રયાસ કરી રહ્યા છે, જે પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર શાળાઓ સ્કૂલ વ્યવસ્થાઓ પાણીની સુવિધાઓ આ બધી વ્યવસ્થાઓ એ આજે આપણે સરકારી સ્કૂલમાં કલ્પી પણ ન હોય. ગરીબ મધ્યમ વર્ગને શ્રમિકનું બાળક એ ભણે અને એને સમાજને સરકાર એ એકલા અટુલા નથી, આ પ્રકારનો ભાવ પણ આ કાર્યક્રમો દ્વારા જોવા મળે છે.
0: રાજ્ય દ્વારા અગરિયા પરિવારોના બાળકો માટે નવીન સ્કૂલ ઓન વ્હીલ્સ રણશાળા પહેલ શરૂ કરવામાં આવી છે. આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર પથિકાશ્રમ ST ડેપો ખાતેથી 28 રણશાળાની બસોનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી સંઘવીએ જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીએ વડનગરથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી છે, ત્યારે ગુજરાત ST દ્વારા અગરિયા વિસ્તારમાં રણશાળા માટે ST વેસ્ટ બસમાંથી બેસ્ટનો ઉપયોગ થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે કહ્યું કે આ 28 રણશાળા બસ આજે ગાંધીનગરથી સુરેન્દ્રનગર, પાટણ, કચ્છ અને મોરબી જિલ્લાના અગરિયા વિસ્તારો માટે પ્રયાણ કરશે. બસમાં 20થી વધુ બાળકો માટે સોલાર એનર્જીના માધ્યમથી TV અને ડીશ TVની વ્યવસ્થા છે, જેથી ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા ઓનલાઈન ક્લાસીસનો પણ આ બધા જ બાળકો લાભ લઈ શકશે. અગરિયા પરિવારના બાળકોને આ બસમાં ક્લાસ થકી ભણતર આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં કાયદો વ્યવસ્થા મજબૂત કરવા પર ભાર મૂક્યો. મોડી રાત્રે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી શ્રી સંઘવીએ પ્રોએક્ટિવ પોલીસિંગ અને સહકાર પર ચર્ચા કરી. બેઠકમાં અધિકારીઓએ કાયદો વ્યવસ્થાની સ્થિતિનું વિશ્લેષણ કરી આગામી પગલાં નક્કી કર્યા હતા. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે રાજ્યવ્યાપી ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કા અંતર્ગત 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 1 આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે, જેની શોધખોળ ચાલી રહી છે. આરોપીઓએ ખોટી ઓળખના આધારે વિવિધ બેંકોમાં ખાતાઓ ખોલાવ્યા હતા. સાથે જ અગાઉથી ખરીદેલા મોબાઇલ સીમ કાર્ડ આ ખાતાઓ સાથે લિંક કરી સાયબર ઠગાઈથી મેળવેલા નાણાંની હેરફેર કરવામાં આવતી હતી. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ગુનાનો ભોગ બનનાર અથવા શંકાસ્પદ ઓનલાઈન પ્રવૃત્તિ અંગે જાણ થતાં જ 1930 હેલ્પલાઇન અથવા નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો તાત્કાલિક સંપર્ક કરવા જણાવ્યું છે. ભરૂચમાં વીજ વિભાગે હાથ ધરેલી વિશેષ ચેકિંગ ડ્રાઈવમાં 25 ગેરરીતિઓ ઝડપીને સંબંધિત ગ્રાહકોને 36 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. ઝુંબેશ દરમિયાન કુલ 1116 વીજ કનેક્શનની તપાસ કરાઈ હતી. વીજ વિભાગની 22 ટીમોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નંદેલાવ, ચાવજ અને હલદરવા સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન વીજ ચોરી, ગેરકાયદેસર જોડાણ અને નિયમ વિરુદ્ધ વીજ વપરાશના કિસ્સાઓ સામે આવ્યા હતા, જેના આધારે સંબંધિત ગ્રાહકો સામે કાર્યવાહી કરાઈ હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
3: Fantastic fun for family. 101.5
4: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
5: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
6: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
5: બધું મિક્સ થોડી કરાય.
6: બસ એવો જ કચરાનો છે.
5: ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
7: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
8: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
7: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
5: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
7: એટલે?
5: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
7: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
9: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
10: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
11: હર બુધવાર ઓર શનિવાર શામ 7 સુનિયે વિશેષ જયમાલા, જિસકે પ્રાયોજક હૈ
12: સુબહ જલાઓ શામ જલાઓ
13: દેવ દર્શન ધૂપ.
14: હર રોજ સુબહ 7 જરૂર સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
15: दरवाजों पर दस्तक देती है.
16: खून से है क्यों भीगा जिस्म ये शकील अपना, जख्म क्यों मैं खाया हूँ पत्थरों को है मालूम. अंदर शायर पैदा हो रहा था. मैं रूम पे गया और लेट गया. मेरे बाजू में रेडियो था. एक गजल बज रही थी, दो जमा दिलों का गम दूरियां समझती है. और इस गजल के साथ साथ मेरी गजल शुरू. रेडियो स्टेशन का भी दखल है मेरे अंदर शायर पैदा होने में.
17: वो है शायर और गीतकार शकील आजमी.
18: एक टुकड़ा धूप का.
17: इस मंगलवार सेल्यूलॉइड के सितारे हैं मशहूर शायर और गीतकार शकील आजमी.
16: मुश्किल हालात पैदा कर दिए थे अनुभव सिन्हा साहब ने. हम स्टूडियो में रात में काम कर रहे हैं और मैं समझ नहीं पा रहा हूँ कि मुझे क्या लिखना है. मुल्क के सभी गाने थे मुश्किल, क्योंकि वो फिल्म ही ऐसी थी और सिचुएशन ही सब ऐसी थी.
17: 23 शाम 4 सिर्फ विविध भारती पर.
14: कार्यक्रम में अब सुनिए चित्रगुप्त के संगीत निर्देशन में पंडित भरत व्यास की बोल, युगल स्वर लता मंगेशकर और मन्ना डे की. फिल्म का नाम साक्षी गोपाल.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
6: નહીં બતાતે હૈ લેકિન કભી કભી કહેતે હૈ ઓર ફિર મુજે સુનાતે હૈ.
7: ક્યા બાત હૈ, બહોત બઢિયા.
6: હા, તો લિખને પઢને વાલે આદમી હૈ, વો કિતાબ પઢતે હૈ, નાવેલ ઓર કહાનિયાં બહોત પઢતે હૈ ઓર લિખતે ભી હૈ વો. તો મેં ઉનકો કભી કભી કોઈ શેર યા કભી કોઈ ગઝલ એસે વોટ્સએપ પર ભેજ દિયા કરતા થા. તો ઉનકો અચ્છા લગતા થા, તો મુજે રિપ્લાઈ ભી દેતે થે. ઓર ઉનકી જો બડી બહેન હૈ, જો શાયદ દિલ્હી મેં રહેતી હૈ યા કલકત્તા મેં રહેતી હૈ, બડી બહેન હૈ, વો ભી મેરી બડી ફેન હૈ. બાદ મેં મુજે પતા ચલા, તો ઉન્હોને ભી શાયદ કુછ જિક્ર કિયા હોગા. ઓર અભી જો મેને ગઝલ સુનાઈ, ખુદ કો ઇતના ભી મત બચાયા કર, યે ગઝલ ઉનકો બડી પસંદ હૈ.
7: ક્યા બાત હૈ.
6: હા, મેં ઉનસે મિલા નહીં હું, લેકિન યે અનુભવ સિન્હા સાહેબ કે ઝરિયે હી મુજે પતા ચલા. તો હુઆ યે કે મેને યે બાત ઇસલિયે કહી કે તું બહોત દેર સે મિલા હૈ મુજે. અનુભવ સિન્હા સાહેબ કે જો ફિલ્મ મેકિંગ હૈ, ઇસકો આપ દો હિસ્સો મેં તકસીમ કર સકતે હૈ. ઉનકા જો સફર હૈ રાવણ તક યા તુમ બિન ટુ તક, વો એક અલગ અનુભવ સિન્હા હૈ.
7: બિલકુલ.
6: ઓર જો મુલ્ક સે શરૂ હોકે જો આયા હૈ અભી 80 તક,
7: ભીડ
6: ઓર 80 તક આયા હૈ,
7: આર્ટિકલ
6: 15, થપ્પડ, અનેક, યે સારી સારા જો કામ હૈ, યે બહોત અલગ ઓર મુખ્તલિફ કામ હૈ. લેકિન બડે સ્કેલ કી ફિલ્મે, યે ફિલ્મે ભી બડી હૈ, લેકિન જૈસે રાવણ કા સ્કેલ જો હૈ યા 10 કા, તથાસ્તુ કા, કૈશ કા, યે ફિલ્મે બહોત બડે પરદે કી ફિલ્મે થી ઓર બહોત મલ્ટી સ્ટારર ફિલ્મે થી. ઓર ઇન ફિલ્મો મેં ગાનો કી ગુંજાઇશ બહોત હોતી થી. ઓર ગાને જો હૈ બહોત રોમેન્ટિક ગાને, કમર્શિયલ ગાને જિસકો કહેતે હૈ ખાસ તૌર સે, એસે ગાને બનતે થે. વો ગાનો સે હી આયે થે અનુભવ સિન્હા સાહેબ. વીડિયો કે ડિરેક્ટર થે, જો પહેલે એલ્બમ કા બડા ક્રેઝ થા, તો એલ્બમ કે ગાને બડે ફિલ્મ કે ગાનો કી તરહ શૂટ હોતે થે. તો વો
7: સુંદર ફિલ્માંકન કિયા.
6: હા, બહોત સારે ઉન્હોને ગાનો કે વીડિયો શૂટ કિયે હૈ ફિલ્મ સે પહેલે. તો યે જબ ભૂષણ કુમારજી જબ દિલ્હી સે બોમ્બે આયે, અપને ટી સીરીઝ કો સંભાલના શરૂ કિયા, ઓર જો પહેલી ફિલ્મ બનાઈ ઉનકી દેખરેખ મેં જો પહેલી ફિલ્મ બની થી, વો તુમ બિન થી. અનુભવ સિન્હા સાહેબ ઉસકે ડિરેક્ટર થે. અનુભવ સિન્હા સાહેબ સે ઉન્હોને ખુદ હી કહા કી ઇતને અચ્છે વીડિયો ડિરેક્ટ કરતે હૈ આપ, તો હમારે લિયે ફિલ્મ બનાઈએ. તો વો પહેલી ફિલ્મ થી ઉનકી તુમ બિન. વહાં સે લેકે રાવણ તક કી જો ઉનકી જર્ની હૈ, ઉસ જર્ની મેં મેં નહીં હું, ઉસી કા મુજે દુખ હૈ. લેકિન જીતને અનુભવ સિન્હા મુજે મિલે હૈ, વો ભી બહોત બડી બાત હૈ. ઠીક હૈ, વો ભી મેરી ખુશનસીબી હૈ.
7: મેં તો ઉનકો અનુભવ કા ખજાના બોલતી
6: હું. હા, તો યે જો દૂસરે વાલે અનુભવ સિન્હા હૈ, યે મુજે મિલે. વો જો પહેલે વાલે, જો પહેલા વાલા જો હિસ્સા હૈ, વો મુજે નહીં મિલે.
7: દેર આયે દુરુસ્ત આયે.
6: તો હા, તો હુઆ યે થા કે રાવણ કે બાદ ઉન્હોને અપના પ્રોડક્શન હાઉસ કાયમ કિયા. ઉનકે બેનર કા નામ હૈ બનારસ, વો ખુદ બનારસ કે રહેને વાલે. તો આદમી જહાં પૈદા હોતા હૈ ઉસ જગહ સે ઉસકો બહોત પ્યાર હોતા હૈ. મેં આજ ભી આઝમગઢ જબ જાતા હું, તો જિન ગલિયો મેં ખેલતા થા ઉનકી શકલે બદલ ગઈ હૈ, ઓર કુછ ગલિયાં ખતમ હો ગઈ હૈ, કુછ જગહે બદલ ગઈ હૈ સબ, ફિર ભી વહાં જાતા હું મેં. વો જો પુરાને પેડ હોતે થે સબ કટ કટા ગયે હૈ, એકાદ જો બચે હૈ उन पेड़ों के पास जाता हूँ, वो जो स्कूल जहाँ पढ़ता था वहाँ जाता हूँ अकेला, और उसको फील करता हूँ, मैं सिर्फ फील करता हूँ खामोशी से। तो अनुभव सिन्हा साहब बनारस के हैं, इसलिए अपने बैनर का नाम भी उन्होंने बनारस रखा
7: जी,
6: है
7: जी,
6: बड़ा खूबसूरत सा नाम भी है बनारस,
7: नंबर पर वही लिखा हुआ
6: हाँ,
7: है।
6: हाँ, हाँ,
7: व्हाट्सएप नंबर।
6: हाँ, तो हुआ ये कि जब उन्होंने प्रोडक्शन हाउस कायम किया तो कुछ 3-4 फिल्में उन्होंने ऐसी प्रोड्यूस की जिनमें वो खुद डायरेक्टर नहीं थे, है ना। एक वार्निंग थी, और एक माधुरी दीक्षित और जूही चावला के साथ गुलाब गैंग थी
7: जी, जी जी
6: है ना, और इसी सीरीज की एक फिल्म थी जिद
7: जी,
6: जो वो प्रोड्यूस कर रहे थे,
7: उसमें आपने गाना लिखा है।
6: हाँ, वो प्रोड्यूस कर रहे थे। तो वो जो फिल्म थी जिद, वो भट्ट साहब स्कूल की फिल्म थी, महेश भट्ट टाइप फिल्म थी वो। तो अनुभव सिन्हा साहब को उस फिल्म में ऐसे गाने चाहिए थे जिनमें शायरी हो, है ना, रोमांटिक फिल्म थी तो शायरी वाले गाने चाहिए थे। मुझसे पहले 2-3 गीतकार उसमें आजमाए गए थे, मुझे ऐसा बताया गया, बात नहीं बनी, फिर मुझे बुलाया गया, वो भी अनुभव सिन्हा साहब ने मुझे फोन नहीं किया, जो म्यूजिक डायरेक्टर थे शारिब तोशी, तो तोशी जी को उन्होंने कहा कि ये नंबर है शकील आजमी का, शकील आजमी को बुलाओ, वो इसके गाने बढ़िया लिखेंगे। तो उन्होंने कहा हमारे पास नंबर है, हम बुला लेते हैं। तो तोशी जी ने मुझे फोन किया, और फिर वही तब मैं मीरा रोड में रहता था, मैं सुबह सुबह कुछ 7:30-8 बजे उनके घर आ गया, वो मलाड में रहते थे, और फिर वो अपनी गाड़ी में मुझे अनुभव सिन्हा साहब के ऑफिस ले गए। अच्छा, पहले से उन्होंने भी मुझे फोन पे नहीं बताया कि मामला क्या है और कहाँ जाना है, फिर वो रास्ते में बताया कि सिन्हा साहब यहाँ जा रहे हैं, उनकी फिल्म का एक गाना है, तो एक गाने के लिए बुलाया था, लेकिन वो सारे गाने धीरे धीरे मैंने लिखे, और उसके गाने बहुत हिट हुए, बहुत ही कामयाब हुए, उसका म्यूजिक मतलब उसने बहुत पैसे कमाए, फिल्म नहीं चली इतना, गाने बहुत हिट हुए।
7: ये फिल्म का नाम एक बार
6: जिद,
7: जिद फिल्म,
6: उसके गाने थे सांसों को जीने का इशारा मिल गया, तू मिला तो खुदा का सहारा मिल गया, फिर मरीजे इश्क हूं मैं, फिर तू जरूरी सा है मुझको जिंदा रहने के लिए,
7: क्या बात है।
6: तो ये सारे गाने सुपर हिट हुए उसके।

દોસ્તો, ગુજરાવા જમાના કાર્યક્રમમાં આજે વાતો છે અભિનેતા રાજ બબ્બરની તેમના જન્મદિવસે. વધુ વાતો અને ગીતો આ નાનકડા વિરામ બાદ. તો સાંભળતા રહો સુરત FM 101.1 મેગાહર્ટ્ઝ પર વિભાની સાથે.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
7: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
8: હા, સુરત એફએમ.
7: કોણ બોલો?
8: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
7: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
8: ચાલે રાકે બેન, બહુ મજા નથી આવતી.
7: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર.
9: સુરત એફએમ.
7: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.
10: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
11: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગ્યે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
12: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
13: દોસ્તો, ગુજરા હુઆ જમાના કાર્યક્રમમાં આજે વાતો છે અભિનેતા રાજ બબ્બરની. ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરનાર આ કલાકારે નાની ઉંમરે જ થિયેટર સાથે સંકળાયેલા, અને અભિનય એ માત્ર કલા નહીં પરંતુ સાધના હતી તેમને માટે. કલાના સાધક એવા આ કલાકારે અનેક પ્રકારના પાત્રો ભજવ્યા. આ એવા પાત્રો કે જેમાં સામાન્ય માણસની કહાની હતી, દુઃખ હતું, પ્રેમ હતો અને સંઘર્ષ પણ હતો. અને હવે એક એવું ગીત સાંભળીએ જે દરેક પ્રેમીજનોના દિલનું પ્રતિનિધિત્વ કરે છે. એ ફિલ્મ એટલે કે પ્રેમ ગીત, જેમાં રાજ બબ્બરે એક કવિ તરીકેની ભૂમિકા અદા કરી, અને આ ફિલ્મમાં તેમની સાથે અભિનેત્રી હતા અનિતા રાજ. સાંભળીએ પ્રેમ ગીત ફિલ્મનું આ સદાબહાર ગીત, જેમાં સ્વર અને સંગીત છે જગજીત સિંહના અને ગીતના શબ્દો લખાયા ઇન્દિવરની કલમે.

દોસ્તો, ગુજરા હુઆ જમાના કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો અને હવે રાજ બબ્બરની એક એવી સુપરહિટ ફિલ્મનું ગીત સાંભળીએ જેમાં તેમણે રાજેશ ખન્ના અને રેખા સાથે અભિનય કર્યો. આ ફિલ્મ એટલે 1983માં આવેલી અગર તુમ ન હોતે. તો સાંભળીએ આ ફિલ્મનું ગીત જે રાજ બબ્બર અને રેખા ઉપર ફિલ્માવવામાં આવ્યું હતું. આ ગીતમાં સ્વર છે આશા ભોસલેનો, સંગીતકાર આર ડી બર્મન અને ગીતકાર ગુલશન વાવરા.

0: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: हर बुधवार और शनिवार शाम 7 बजे सुनिए विशेष जयमाला, जिसके प्रायोजक है
2: सुबह जराओ, शाम जराओ।
3: दर्शन
4: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
0: श्रोताओ, आपना रेडियो सेट ऊपर बुधवार थी रविवार दरमियान सांजे 4 वागे प्रस्तुत थशे प्रायोजित कार्यक्रम लम्हे, सांभळवानुं चूकशो नहीं।
5: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
5: હોઉં બહાર કે ઘરમાં,
1: રહેશે સુરત FM તમારા દિલમાં।
5: કોલ કરો
1: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
5: 0261 22 36 209,
1: 0261 22 36 209 પર।
6: હેલો સુરત FM સ્પીકિંગ
7: 101.1 MHz।
8: દોસ્તો, ગુજરાવા જમાના કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો, અને આજે આ કાર્યક્રમમાં વાતો છે અભિનેતા રાજ બબ્બરની, તેમના અભિનયની, તેમના એ અનોખા પાત્રોની। 1977માં પહેલી ફિલ્મ કિસ્સા કુર્સિકાથી અભિનયની શરૂઆત કરનાર રાજ બબ્બર ધીરે ધીરે સફળતાની સીડી ચડતા ગયા અને પ્રેમ ગીત, ઉમરાવ જાન, મજદૂર, મહેંદી, હકીકત, નિકાહ, અગર તુમ ન હોતે, આજ કી આવાઝ, સલમા, ઘાયલ, ઇન્ડિયન, જખમી ઔરત, વારિસ, સંસાર, આપ તો એસે ન થે, દુલ્હા બિકતા હૈ, અંગારે, પૂનમ, જવાન, યારાના, જીવનધારા, જૂઠી, બોડીગાર્ડ, કર્જ, સાહબ બીબી ઓર ગેંગસ્ટર, ફેશન, બુલેટ રાજા અને તેવર જેવી અનેક ફિલ્મોમાં વિભિન્ન પ્રકારની ભૂમિકા નિભાવી આજે પણ તેઓ આ ક્ષેત્રે સક્રિય છે। અને હવે સાંભળીએ 1983માં આવેલી રાજ બબ્બરની ફિલ્મ મજદૂરનું આ ગીત। આ ફિલ્મમાં તેમણે દિલીપ કુમાર સાથે કામ કર્યું અને આ ફિલ્મમાં અભિનેત્રી તરીકે તેમની સાથે કામ કર્યું રતિ અગ્નિહોત્રી અને પદ્મિની કોલ્હાપુરે। સાંભળીએ મજદૂર ફિલ્મનું આ ગીત, આશા ભોસલેનો સ્વર, આર ડી બર્મનનું સંગીત અને ગીત રચના હસન કમાલની।

દોસ્તો, મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા અને ઉછરેલા આ કલાકારને અભિનેતા બનવા માટે પ્રેરિત કર્યા મુગલે આઝમ અને જમીન કે તારે જેવી ફિલ્મોએ. બાળપણમાં આ ફિલ્મો જોઈને તેમની અંદર એક અભિનેતા બનવાની જિજ્ઞાસા જાગી અને યુવાઓએ પોતાનું સપનું સાકાર કરી ફિલ્મોમાં પદાર્પણ કરનાર આ અભિનેતાએ પારિવારિક ફિલ્મોમાં પણ કામ કર્યું. તો હવે સાંભળીએ 1988માં બનેલી ફિલ્મ વારિસનું આ ગીત, જેમાં તેમણે સ્મિતા પાટીલ અને અમૃતા સિંહ, રાજકિરણ અને કુલભૂષણ ખરબંદા સાથે કામ કર્યું. વારિસ ફિલ્મનું ગીત લતા મંગેશકર અને સુરેશ વાડકરના સ્વરમાં, સંગીત ઉત્તમ જગદીશનું અને ગીતકાર વર્મા મલિક.

0: દોસ્તો, ગુજરા હુઆ જમાના કાર્યક્રમમાં લઈ લઈએ એક નાનકડો વિરામ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: હર બુધવાર ઓર શનિવાર શામ 7 બજે સુનિયે વિશેષ જયમાલા, જિસકે પ્રાયોજક હૈ
6: સુબહ જલાઓ શામ જલાઓ
7: દેવ દર્શન થુ.
8: કીજીએ સુરત FM કે સાથ અપની દિલ કી બાત.

આ આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ પર. સાંજના બરાબર 7 વાગી રહ્યા છે. થોડી જ વારમાં આપ માણી શકશો કાર્યક્રમ જય માલા. વિવિધ ભારતી પર આ રહા હે કો

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन कार्यक्रम जयमाला लेकर हम बस थोड़ी ही देर में हाजिर होंगे।
1: ઓલા ચીમનની વાત સાંભળી ને?
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી।
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે। અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
3: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે। નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે। ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે। વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય। શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર।

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: ઉષા ખન્ના કા સંગીત.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: लीजिए श्रोताओं, प्रस्तुत है कार्यक्रम इंद्रधनुष के अंतर्गत पॉप एक्सप्रेस.

0: ધ્વજ પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ હતા. તેમણે નોંધ્યું કે શ્યામાપ્રસાદ મુખર્જીએ આ વ્યવસ્થાનો સખત વિરોધ કર્યો હતો અને સૂત્ર આપ્યું હતું કે એક દેશમાં બે બંધારણ, બે ધ્વજ અને બે પ્રધાનમંત્રી હોઈ શકતા નથી.
1: श्यामा प्रसाद मुखर्जी इस राष्ट्र के बहुत बड़े नेताओं में शुमार होते हैं, जिन्होंने कभी जीवन में कुछ भी प्रसिद्धि के लिए नहीं किया. और उनकी बनाई पार्टी भारतीय जनसंघ, जो अब भारतीय जनता पार्टी के नाम से जानी जाती है, गंगा से लेकर बंगाल के गंगा सागर तक भारतीय जनता पार्टी का साथ. और मूठ जैसे सैकड़ों कार्यकर्ताओं ने 60 साल के अंदर इनकी विचारधारा पर आगे बढ़ते बढ़ते आज देश को आगे बढ़ाने के लिए प्रयास किया है.
0: આ પ્રસંગે ગૃહમંત્રીએ ખેડૂતોની સીધી ભાગીદારીના મજબૂત બનાવવા માટે ખરીદી કામગીરીમાં વચેટીયાની ભૂમિકાને દૂર કરવા હાંકલ કરી. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે છેલ્લા દાયકામાં કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહે નાફેડની પણ ઘણી મહત્વપૂર્ણ ડિજિટલ અને ખેડૂત કેન્દ્રિત પહેલો પણ શરૂ કરી.
2: नाफेड ने एक प्रकार से नैफिक्स डॉट इन, दृष्टि, ईआरपी और नाफेड कल्याण, ये चार पहलों की शुरुआत. तो वो क्रांतिकारी इसलिए कि नाफेड जो 2014 में बंद होने की कगार पर आ गया था, आज नाफेड ये सारी पहल कर 500 करोड़ के मुनाफे के साथ, 30,000 करोड़ के टर्नओवर के साथ देश के 74 लाख किसानों की सेवा कर रहा है.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરમાં શ્રી અમરનાથ યાત્રાની તૈયારીઓના ભાગરૂપે સુરક્ષા દળોએ જમ્મુના અમરનાથ બેઝ કેમ્પ ખાતે એક મોક ડ્રીલ યોજી હતી. આ કવાયત દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ NSG, જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOG અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના જવાનોએ સંયુક્ત રીતે બેઝ કેમ્પ પરિસરમાં શોધ અને સુરક્ષા અભિયાન ચલાવ્યું હતું. કેન્દ્રીય વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે મંગોલિયાના વિદેશમંત્રી બટેત્સક બટનમુખ અને ઉદ્યોગ અને ખાણકામ મંત્રી ગોંગોર દમદિયાન સાથે મંગોલિયન રિફાઇનરી પ્રોજેક્ટના બાંધકામ સ્થળની મુલાકાત લીધી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત અને મંગોલિયા મિત્રતા પ્રોજેક્ટ સતત પ્રગતિ કરી રહ્યો છે. તેમણે સામેલ વિવિધ ટીમો સાથેના અમલીકરણ હેઠળના કાર્યોની સ્થિતિની પણ સમીક્ષા કરી. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA આજે સ્નાતક સંયુક્ત વિશ્વવિદ્યાલય પ્રવેશ પરીક્ષા CUET 2026ના પરિણામો જાહેર કર્યા. ઉમેદવારો સત્તાવાર CUET પોર્ટલ પર તેમના સ્કોર કાર્ડ ચકાસી જોઈ શકે છે. એજન્સી અનુસાર આ વર્ષે પ્રવેશ પરીક્ષા માટે 15 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી અને 11 લાખથી વધુ ઉમેદવારોએ તેમાં હાજરી આપી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે આ પરીક્ષા 19 દિવસમાં 13 આંતરરાષ્ટ્રીય સ્થળો સહિત 321 શહેરોમાં 35 શિફ્ટમાં લેવામાં આવી હતી. ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટર્સે જર્મનીના સુહલમાં 2 રજત અને 1 કાંસ્ય સહિત 3 વધુ ચંદ્રક જીત્યા. શિવા નરવાલે પુરૂષોની 10 મીટર એર પિસ્તોલ જુનિયર ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો, જ્યારે યુગ પ્રતાપસિંહે રાઠોડે તે જ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો, જેનાથી ભારત માટે ડબલ પોડિયમ ફિનિશિંગ સુનિશ્ચિત થયું. ભારતે પુરૂષોની 10 મીટર એર પિસ્તોલ જુનિયર ટીમ ઇવેન્ટમાં પણ રજત ચંદ્રક મેળવ્યો, જ્યાં શિવા નરવાલ, સંદીપ બિશ્નોઈ અને ચિરાગ શર્માની ત્રિપુટીએ સારું પ્રદર્શન કર્યું અને પોડિયમ પણ પૂર્ણ કર્યું. આ 3 મેડલ સાથે ભારતનો કુલ મેડલ 15 થઈ ગયા છે, જેમાં 5 સુવર્ણ, 3 રજત અને 7 કાંસ્યચંદ્રકનો સમાવેશ થાય છે. નાઇજીરિયાના ઉત્તર મધ્ય ક્ષેત્રમાં એક સમુદાય પર થયેલા હુમલામાં 20 લોકોના મોત થયા છે. પોલીસે કહ્યું કે રવિવારે બોક્કસ પ્રદેશના કાવેલમાં સમુદાયમાં આ હુમલો થયો હતો. આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ જૂથે લીધી નથી. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ NHAI નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ NCAR સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ અંતર્ગત બંને મંત્રાલયો રાષ્ટ્રીય પરિવહન, ગતિશીલતા અને વાજબી આવવા જવાની વ્યવસ્થાની સ્થાપના કરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત બીજા નાગરિક પુરસ્કાર સમારોહમાં પદ્મ પુરસ્કારો પ્રદાન કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિક દેવો ભવના વિચાર સાથે અધિકારીઓને શાસનમાં નાગરિકોને કેન્દ્રમાં રાખવાનો આગ્રહ કર્યો. વિદેશમંત્રી

મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચેના કરાર પછી 11 ભારતીય જહાજો હર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થયા. શ્રી અમરનાથ યાત્રાની તૈયારીઓના ભાગરૂપે સુરક્ષાદળોએ અમરનાથ બેઝ કેમ્પ ખાતે એક મોક ડ્રીલ યોજી અને આઈએસએસએફ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટર્સે આજે 3 ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: બાબુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: અહીં છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચો છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સૌ ભણે સૌ આગળ વધેની નેમ સાથે આજથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કઠોળ અને તેલીબિયાની ખરીદીમાં મધ્યસ્થીઓની ભૂમિકાને દૂર કરવા પર ભાર આપ્યો. કચ્છને દેશના વિવિધ શહેરો સાથે જોડતી વિમાન સેવા આજથી શરૂ. રાજ્યમાં 2-3 દિવસમાં ચોમાસુ સત્તાવાર રીતે બેસે તેવી હવામાન ખાતાની આગાહી. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને બહેરીન વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. સૌ ભણે સૌ આગળ વધેની નેમ સાથે આજથી રાજ્યભરની શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. મહેસાણાના વડનગરની બીએન હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 390 જેટલા બાળકોનું નામાંકન કરાવ્યું. આ પ્રસંગે તેમણે બાળકોના 100% નામાંકનથી શિક્ષણ સેવા યજ્ઞને વધુ વેગવાન બનાવવા આહવાન કર્યું. તેમણે કહ્યું, શાળા પ્રવેશોત્સવ અભિયાનના પરિણામે શાળા છોડવાનો દર એટલે કે ડ્રોપઆઉટ રેશિયો 37% ઘટીને 1% પણ ઓછો થયો છે. આ 3 દિવસીય પ્રવેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યની 38,400 શાળાઓમાં 28,58,000 જેટલા બાળકોને પ્રવેશ કરાવાશે. મહેસાણાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડનગરમાં નિર્માણાધીન અત્યાધુનિક સંગીત સંગ્રહાલયની પ્રગતિની સમીક્ષા કરી. તેમણે સંગ્રહાલયના વિવિધ ભાગો અને પ્રદર્શિત થનારી સામગ્રી અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર જાણકારી મેળવી અને પ્રોજેક્ટની કામગીરી સમયસર પૂર્ણ કરવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. આ મહત્વાકાંક્ષી સંગીત સંગ્રહાલય વડનગરની ખ્યાતનામ લોકગાયિકા બહેનો તાનારીરીની પવિત્ર સ્મૃતિને સમર્પિત છે. મુખ્યમંત્રીએ પ્રેરણા સંકુલની પણ આજે મુલાકાત લીધી, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું. શ્રી પટેલે વડનગરની ઐતિહાસિક ધરોહરને સાચવવા માટે પ્રગતિ હેઠળ રહેલા મહત્વાકાંક્ષી હેરિટેજ પ્રિસિંક્ટ ડેવલપમેન્ટ અને ફસાડ રિસ્ટોરેશન પ્રોજેક્ટની પણ મુલાકાત લીધી. પ્રગતિનો પ્રવેશોત્સવની વિષયવસ્તુ સાથે રાજ્યભરમાં આજે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત થઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે શાળાના પ્રથમ દિવસે બાળકોના ચહેરા પર જોવા મળતી ખુશી અને ઉત્સાહ એ જ શાળા પ્રવેશોત્સવ અભિયાનની સાચી સિદ્ધિ છે. ગાંધીનગર જિલ્લાના અડાલજની 3 સરકારી શાળાઓના કુલ 402 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવતા તેમણે આ વાત કહી.
1: રાજ્યના લાખો યુવાનો બાળકો જે ભણતર માટે એમનો પહેલો દિવસ એ અતિ વિશ્વાસ જોડે આગળ વધે તે માટે શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. પ્રાઇવેટ સ્કૂલમાં તો એને પહેલા દિવસે આવા શાળા પ્રવેશ ઉત્સવનો લાભ નથી મળતો, પણ સરકારી સ્કૂલની અંદર આ પહેલા દિવસે તો ખુશ ખુશાલ બધા જ હસતા રમતા નજરે પડે છે. આ શાળા પ્રવેશ ઉત્સવનો કમાલ છે.
0: શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ ગીર સોમનાથના ગીરગઢડામાં, રીવાબા જાડેજાએ સાબરકાંઠાના પોશીનામાં, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસિનિયાએ જામનગરમાં 135 જેટલા વિદ્યાર્થીઓને શાળામાં આવકાર્યા. અમદાવાદમાં ઋષિકેશ પટેલે, ત્યારે મંત્રી દર્શનાબેન વાઘેલાએ સાણંદમાં, તો મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટમાં, તો મંત્રી ત્રિકમ છાંગાએ કચ્છના અંજર ખાતે પ્રવેશોત્સવમાં ભાગ લીધો. ડાંગના સુબીર ખાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલે, મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહેરાએ ખેડાના ચકલાસી ખાતે, તો ડીસા ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ અને નવસારીમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો. ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન 685 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે, જેમાં ભરૂચ તાલુકાના 184 અને અંકલેશ્વર તાલુકામાં 183 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં એડમિશન લીધું છે. આ ઉપરાંત વાગરા, જંબુસર, આમોદ, નેત્રંગ, હાંસોડ, ઝઘડિયા અને વાલિયા તાલુકામાં પણ કેટલાક વિદ્યાર્થીઓ સરકારી શાળા તરફ વળ્યા હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહે જણાવ્યું.
2: સ્માર્ટ ક્લાસ દ્વારા ડિજિટલ શિક્ષણ આપવામાં આવે છે, લાઇબ્રેરીની સુવિધા છે, કોમ્પ્યુટર લેબ છે, પ્રયોગશાળા છે અને સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત તમામ પ્રકારની સુવિધાઓ આજે તમામ સરકારી શાળાઓમાં આપવામાં આવે છે. અને એની સફળતાના ભાગરૂપે ભરૂચ જિલ્લાની અંદર લગભગ 685 જેટલા ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકો આપણી સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે, જેમાં અનુભવી શિક્ષકો દ્વારા સર્વાંગી વિકાસ લક્ષી શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે.
0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ખેડૂતોની સીધી ભાગીદારીને મજબૂત બનાવવા માટે ખરીદીમાં મધ્યસ્થીઓની ભૂમિકાને દૂર કરવા પર ભાર આપ્યો. આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ ફેડરેશન નાફેડના હરાજી પોર્ટલનો શુભારંભ કરતાં શ્રી શાહે કહ્યું કે લઘુત્તમ ટેકાના ભાવના સંપૂર્ણ લાભ ખેડૂતો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે કઠોળ અને તેલીબિયાની ખરીદી ખેડૂતો પાસેથી સીધી રીતે થવી

0: जोइए।
1: आने वाले 2 सालों में सहकारिता मंत्रालय सुनिश्चित करेगा कि दलहन का एक दाना भी एनसीसीएफ और नाफेड में व्यापारियों के माध्यम से ना आए, सीधा किसानों के माध्यम से आए, जिससे मुनाफा पूरा किसानों के पास। हमने इंफ्रास्ट्रक्चर बना दिया है, अब इंफ्रास्ट्रक्चर को नीचे तक पहुंचाना है और उसमें मैं मानता हूं कि नाफेड और एनसीसीएफ ने भी दृढ़ता के साथ शुद्ध तरीके से काम करने की शुरुआत करनी पड़ेगी, तभी जाकर परिणाम मिलेंगे।
2: આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહે નાફેડની અનેક મહત્વની ડિજિટલ અને ખેડૂત કેન્દ્રિત પહેલો પણ શરૂ કરી. આમાં ખેડૂતોના બાળકો માટે નાફેડ કલ્યાણ શિષ્યવૃત્તિ, કઠોળ અને તેલીબિયાના ઇન્વેન્ટરી મેનેજમેન્ટ માટે દ્રષ્ટિ પોર્ટલ અને એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગને મજબૂત બનાવવા માટે ઇઆરપી પોર્ટલનો સમાવેશ થાય છે. કતારમાં ગેસ દુર્ઘટના બાદ દક્ષિણ ગુજરાતના 4 યુવકની ભાળ મળી નથી. સુરતનો યુવક અસાની પટેલ કતારમાં એક કંપનીમાં મિકેનિકલ ફિટર તરીકે ફરજ બજાવે છે. દુર્ઘટના સમયે તે રાતપાળીમાં ડ્યુટી પર હાજર હતો. સની જે કંપનીમાં કામ કરતો હતો તેમાં નવસારીના 2 યુવકો અને દમણનો 1 યુવક પણ સામેલ હતો. આ તમામની સ્થિતિ અંગે હજી સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. ઉલ્લેખનીય છે કે કતારના ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર આ એક તકનીકી દુર્ઘટનાથી હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. બેંક ઓફ બરોડા દ્વારા રાજ્યસ્તરીય બેન્કર સમિતિની 189મી બેઠક આજે અમદાવાદ ખાતે યોજાઈ. સમિતિના ગુજરાતના અધ્યક્ષ લાલસિંહના વડપણ હેઠળ યોજાયેલી આ બેઠકમાં રાજ્યના બેન્કિંગ ક્ષેત્રના પ્રદર્શનની સમીક્ષા કરાઈ, જેમાં રાજ્યની કુલ થાપણો 14,65,000 કરોડને પાર થઈ હોવાનું ધ્યાને આવ્યું, જ્યારે કુલ ધિરાણ 13,40,000 કરોડથી વધુ રહ્યું. રાજ્યનો ક્રેડિટ ડિપોઝિટ રેશિયો વધીને 91.46% પર પહોંચ્યો. સમિતિ દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટેની વાર્ષિક ધિરાણ યોજનાને પણ મંજૂરી આપવામાં આવી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. મધ્ય ગુજરાતના ઔદ્યોગિક, આર્થિક અને સામાજિક વિકાસને નવી દિશા આપવા માટે 29 અને 30 જૂને વડોદરાની GSFC યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRC મધ્ય ગુજરાત યોજાશે. તેના ભાગરૂપે 29 જૂનથી 3 જુલાઈ દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પ્રદર્શન VGRE પણ યોજાશે. ભાવનગર જિલ્લા ટાસ્કફોર્સ કમિટી દ્વારા 4 સગીર બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવાયા છે. ભાવનગર શહેરના તળાજા રોડ વિસ્તારમાં આવેલા એક ગાર્ડન રેસ્ટોરન્ટ અને હોટલમાં તપાસ હાથ ધરાઈ હતી. સહાયક શ્રમ અધિકારી દ્વારા બાળકોની કાયદેસરની તપાસ તેમજ જરૂરી સંરક્ષણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કચ્છને ગોવા સાથે જોડતી વિમાન સેવા આજથી શરૂ થઈ. અદાણી મુંદ્રા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર આજે પ્રથમ વાણિજ્યિક ફ્લાઇટનું સફળ ઉતરાણ થયું. ગોવાથી સ્ટાર એરની ફ્લાઇટ ઉતરતા તેનું વોટર કેનન સલામી સાથે સ્વાગત કરાયું. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ લિમિટેડના નિયામક જીત અદાણીએ કહ્યું કે આ હવાઈ સેવાની શરૂઆતથી મુંદ્રાના સ્થાનિક વ્યવસાય અને પ્રવાસનને પ્રોત્સાહન મળશે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડામાં રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 3 લોકોના મોત થયા છે. અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે એછવાડા ગામના બસ સ્ટેશન નજીક આ અકસ્માતની ઘટના બની. રાજ્યમાં 2-3 દિવસમાં ચોમાસું સત્તાવાર રીતે બેસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરાયું છે.
3: યલો વાર્નિંગ કે સાથ હેવી રેનફોલ વાર્નિંગ દિયા ગયા હૈ. ઇસમે જો ગુજરાત કી જિલ્લા આ રહા હૈ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી ઓર સૌરાષ્ટ્ર કચ્છ અમરેલી ઓર ભાવનગર કે લિયે દિયા ગયા હૈ. બારિશ રહેગા 23 સે લેકર 29 તક, હલકા સે મધ્યમ બરસાત કા સંભાવના રહેગા એકા દુકા સ્થાનો મે. ગુજરાત રીજન ઓર સૌરાષ્ટ્ર કચ્છ દોનો રીજન કે લિયે પૂર્વાનુમાન દિયા ગયા હૈ. સૌરાષ્ટ્ર કે મેલે મધ્ય સે દક્ષિણ ભાગ કા જો જિલ્લા હૈ, ઇસમે થંડરસ્ટ્રોમ વાર્નિંગ દિયા ગયા હૈ.
2: અમદાવાદમાં રમાયેલા એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ન્યુઝીલેન્ડ અને કઝાકિસ્તાને વિજય મેળવ્યો. દિવસની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને 3-2થી હરાવ્યું, જ્યારે બીજી મેચમાં ચાઇનીઝ તાઇપેઇ સામે કઝાકિસ્તાને 3-1થી વિજય મેળવ્યો. યજમાન ભારતની ટીમ આજે રાત્રે 9 વાગે બહેરીન સામે મહત્વપૂર્ણ મેચ રમશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સૌ ભણે સૌ આગળ વધેની નેમ સાથે આજથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કઠોળ અને તેલીબિયાની ખરીદીમાં મધ્યસ્થોની ભૂમિકાને દૂર કરવા પર ભાર આપ્યો. કચ્છને દેશના વિવિધ શહેરો સાથે જોડતી વિમાન સેવા આજથી શરૂ. રાજ્યમાં 2-3 દિવસમાં ચોમાસું સત્તાવાર રીતે બેસે તેવી હવામાન ખાતાની આગાહી અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને બહેરીન વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
4: અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત સાંજના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ આપ સાંભળી રહ્યા હતા. અને હવે સાંભળીએ આપ કે લીએ કાર્યક્રમનો શેષ ભાગ.

0: ये स्वर था लता मंगेशकर का और रचना संत मीराबाई की थी।
1: रंग तरंग कार्यक्रम आप सुन रहे थे। आकाशवाणी छे विविध भारती नु सूरत केंद्र 101.1 मेगाहर्ट्ज पर રાત્રિના 11 વાગીને 10 મિનિટ થઈ છે અને આ સમય છે આજની આ સંગીતમય સફરને વિરામ આપવાનો। આવતીકાલે સવારે 5:55 મિનિટે ફરીથી મળીશું આજ મીટર્સ પર। ત્યાં સુધી અનુમતિ આપો વિભાને। શુભરાત્રી, જય હિન્દ।